મિત્રો, આ સાથે જ ભક્તિ રસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હું આપનો રેડિયો મિત્ર રવિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે સોમવાર જેઠ દિનાંક 25 શક સંવત 1948 તથા અધિક જેઠ માસ વદ દિનાંક 30 અને 1 અમાવસ્યા વિક્રમ સંવત 2082 તદનુસાર તારીખ 15 જૂન ઈસવીસન 2026. શ્રોતા મિત્રો, અમારી આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गंगाधरं वृषभवाहन मम्बिकेशं खट्वांगशूलवरदा भयहस्तमिशं संसाररोगहर मौषधं दवितियं। अर्थात जे सांसारिक भय ने हरवा वाला अने देवताओना स्वामी छे, जे गंगा जी ने धारण करे छे, वृषभ जेमनु वाहन छे, जे अंबिकाना आराध्य छे तथा तेमना हाथ में खटवांग त्रिशूल वरद अने अभय मुद्रा छे, तेवा संसारना रोगों ने हरवा वाला अद्वितीय औषध रूप ईश्वर महादेव नु हूँ रोज स्मरण करूँ छू। श्रोता मित्रों, आजे मिथुन संक्रांति छे। भारतना विविध भागों में उजवामां आवतो आ दिवस सूर्यना मिथुन राशि में संक्रमण अने अषाढ़ महीनानी शुरुआतनो दिवस छे। ओडिशा में आजना दिवस ने राज संक्रांति तरीके उजवामां आवे छे। धरती माता अने मातृत्वनी भावना ने समर्पित अने चौमासानी शुरुआतनी उजवणी करतो एक सुंदर त्रण दिवसीय कृषि उत्सव त्यां उजवामां आवे छे। उपरांत आजे विश्व वृद्ध दुर्व्यवहार जागृति दिवस अने विश्व पवन दिवस पण छे। आजे अभिनेत्री अने पार्श्वगायिका सुरैया अने सामाजिक कार्यकर्ता अन्ना हजारेनो जन्मदिवस छे। मित्रों, हवे सभानी शरूआतमां आवो जोई लईए आजना मुख्य कार्यक्रमनी रूपरेखा। प्रातःकालीन भक्ति संगीतनो कार्यक्रम अर्चना सवारे 6:05, 6:30 સાંભળીશું ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા। 6:35 રજૂ કરીશું શ્રી રામચરિત માનસકાન। જૂના હિન્દી ફિલ્મ ગીતો સાંભળીશું કાર્યક્રમ સુરસરિતામાં 6:45, અને સદા બહાર ગીત કાર્યક્રમમાં 7:15। 7:20 રજૂ કરીશું ગુજરાતી ઘેર ફિલ્મ ગીતો। 8:30 પ્રસારિત થશે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, તથા 9 માણી શકશો સંગીત સાથે માહિતી પીરસતો કાર્યક્રમ સવારે 9:30 રજૂ થશે ગુજરાતી ગેરફિલ્મી ગીતો। 10:02 પર આપ સાંભળશો સાહિત્ય પત્રિકા, જેમાં સ્વરચિત કાવ્ય પઠન કરશે ભાર્ગવી પંડ્યા તથા નિરાલી પંડ્યા। 10:45 અને 10:30 માણીશું હિન્દી ફિલ્મ સંગીત। 10:45 રજૂ થશે સુગમ સંગીત। 11:02 આપ માણી શકશો હિન્દી ફિલ્મી ગીતો અમારા કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં।

11:30 વાગે રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો. ત્યારબાદ 12:30 વાગે રજૂ થશે મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. ત્યારબાદ 12:15 ફોજી મિત્રો માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી પ્રસારિત થશે. પ્રથમ સભાના અંતે 2:40 પર રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી સંગીત. અમારી બીજી સભાનો પ્રારંભ થશે 4:58. ત્યારબાદ આપનું સ્વાગત કરીશું ફિલ્મી ગીતોના કાર્યક્રમ ગુલમહોર સાથે બરાબર 5:10. લોકસંગીત રજૂ થશે 5:45. સાંજે 6:30 સાંભળીશું યુવાઓ માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી, તથા 7:00 સાંભળીશું ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 7:22 પ્રસ્તુત થશે ગામનો ચોરો. બરાબર 8:00 સાંભળીશું કાર્યક્રમ સુરમાધુરી. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:15 સાંભળીશું કાર્યક્રમ સ્પોટલાઇટ, તથા આજ કે ફનકાર સાંભળીશું 9:30. 10:00 રજૂ કરીશું ગુજરાતી નાટક સૌનો લાડકવાયો. બીજી સભાના અંતમાં 10:30 શાસ્ત્રીય સંગીત રજૂ થશે, જેમાં ડોક્ટર મોનિકા શાહ રાગ રાગેશ્રી ઉપર શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 5:30 વાગે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% નોંધાયું. ગઈકાલે રાત્રે 8:30 થી લઈને આજે સવારે 5:30 વાગ્યા સુધી મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. સવારના 6 વાગવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીશું શ્રીરામ ભજન, સ્વર જનાર્દન રાવલનો.

હમણાં આપે સાંભળી પુરુષોત્તમની રચના દીપક જોશીના અવાજમાં. અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીશું શિવભજન અનાર કઠિયારાના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા અમૃત ધારા, જેમાં સાંભળીએ રેખા ભટ્ટને. વિષય છે આનંદનું ઐશ્વર્ય.
1: આનંદ એ એક એવી અનુભૂતિ છે જે અવર્ણનીય છે. આપણા જીવનમાં બનતા જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી અનુભૂતિ થાય છે, અને આવા જુદા જુદા પ્રકારના આનંદની અનુભૂતિ આપણા જીવનને પુલકિત પ્રફુલ્લિત બનાવે છે. જીવનમાં ઘણીવાર એવી ક્ષણો પણ આવે છે જ્યારે આઘાતની લાગણી તીવ્ર બને છે, અને ક્યારેક તેમાંથી તીવ્ર હતાશાનો જન્મ થાય છે. જ્યારે આનંદની લાગણીનો સદંતર અભાવ હોય ત્યારે જ હતાશાની લાગણી જન્મે છે. જ્યારે ઉત્સાહ મંદ પડી જાય ત્યારે આપણને હતાશા તીવ્રતાથી ઘેરી વળે છે. આનંદરૂપી ખજાનો જેમને મળી ગયો હોય તેઓ સતત કાર્યરત રહે છતાં તેમને થાક લાગતો નથી. માનવીને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવામાં તીવ્ર આનંદની અનુભૂતિ થાય છે. સંગીતકાર, ચિત્રકાર, કવિ જેવા કલાકારો પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરતા કરતા અચાનક જ કોઈ જુદી દુનિયામાં ચાલ્યા જાય છે. વાંચન, મનન, ચિંતન કરતા કરતા પણ માનવી આવી જુદી દુનિયામાં પ્રવેશતો હોય છે. આનંદનો આવો વિશિષ્ટ અનુભવ ક્ષણ માત્રનો જ હોય કે લાંબો પણ હોય, અતિ તીવ્ર પણ હોય અને ઓછો તીવ્ર પણ હોય, છતાં તે આહલાદક તો હોય જ. માનવી પોતાના મનની બેચેની દૂર કરવા સતત પ્રયત્નશીલ હોય છે. પોતાની બેચેની દૂર કરવા હિલ સ્ટેશન પર ફરવા જાય, કાશ્મીર જાય, દરિયા કિનારે જાય, ત્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો હોય પણ આનંદનો ખજાનો ન હોય. આ આનંદની અનુભૂતિ તો અંતરમાંથી જ પ્રગટે છે. પૈસાદાર માનવી આનંદ અને શાંતિની શોધ માટે યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ ગમે ત્યાં જાય, પરંતુ ખાલી હાથે પાછો ફરે. આપણે આપણા મનને આનંદિત પ્રફુલ્લિત કરવા અનેક પ્રયત્નો કરીએ. રેડિયો સાંભળીએ, ટીવી જોઈએ, પુસ્તકો વાંચીએ, પિક્ચર જોઈએ, પણ બધું જ નકામું ફોગટ જતું હોય, અને જે આનંદની શોધ કરતા હોઈએ તે તો દૂર ને દૂર જ ભાગે. કારણ કે જ્યારે માનવી આનંદની શોધ બહાર કરતો હોય છે ત્યારે એ આનંદ તો તેના અંતરમાં મનમાં હોય છે. જેમ કસ્તુરી મૃગ સુગંધની શોધ બહાર કરે છે જ્યારે સુગંધ તેની નાભીમાં જ હોય છે, તેમ આપણે પણ આનંદની શોધ બાહ્ય જગતમાં કરીએ છીએ જ્યારે આનંદ તો આપણી અંદર જ હોય છે. આ સૃષ્ટિના ભરપૂર આનંદને માણવા માટે આપણા મનને સજ્જ કરવું જરૂરી છે. જે લોકોનું મન સ્વચ્છ અને સજ્જ હોય તેને નાનામાં નાની બાબતોમાંથી પણ આનંદ મળે. જેમ કે નાનું બાળક મેઘધનુષ્ય જોઈને પણ આનંદથી નાચી ઉઠે છે. સૃષ્ટિની નાનામાં નાની વસ્તુઓ, જીવનની સાદામાં સાદી ક્રિયાઓ આનંદથી ભરપૂર છે. તેનો આસ્વાદ લેવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. જગતની બાહ્ય સૃષ્ટિમાં સૌંદર્ય છે, ધ્વનિ છે, રૂપ છે, રંગ છે, પરંતુ એ જ આનંદ નથી. માનવીમાં સૌંદર્યને, મધુરપને, રૂપને, રંગને માણવાની ક્ષમતા છે, પરંતુ એ ક્ષમતા પોતે આનંદ નથી. આ બંનેના સંયોજનમાંથી જ, બાહ્ય સૃષ્ટિ સાથેના માનવ મનના કોઈ અગમ્ય મિલનમાંથી જ આનંદનું નિર્માણ થાય છે. આનંદ એ તો વૃક્ષ જેવો છે જેનો ઉત્તરોત્તર વિકાસ થતો હોય. આનંદનો ભંડાર અખૂટ છે. જેને એકવાર મળી જાય તો ધન્ય થઈ જવાય. પછી દુનિયાની દરેક ચીજ, જીવનની દરેક ક્રિયા આનંદદાયક જ લાગે અને આનંદની શોધ ન કરવી પડે. સમગ્ર સૃષ્ટિ તેને માટે આનંદનું ઘર બની જાય. વૃદ્ધાવસ્થામાં પણ મનને સતત પ્રવૃત્તિશીલ રાખનારને સહજ રીતે જ આનંદની અનુભૂતિ થાય.

0: તે આનંદના પરિણામ સ્વરૂપ પરમાત્માની અનુભૂતિ પણ થાય. આનંદ આનંદ પરમ આનંદ એ જીવનનું સાફલ્ય.
1: આનંદનું ઐશ્વર્ય આ વિષય પર રેખા ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા અમૃતધારામાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન એપિસોડ નંબર 189. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, સ્વર ભૂપેન્દ્ર સિંહ અને શોભના રાવ.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિતમાનસ ગાન, એપિસોડ નંબર 182. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, હવે સમય છે કાર્યક્રમ સુરસરિતાનો. સૌપ્રથમ સાંભળીશું ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું આ ગીત મુકેશના અવાજમાં.

મિત્રો, સદાબહાર ગીત કાર્યક્રમને આપીએ વિરામ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સમય છે પ્રાદેશિક સમાચારનો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600 થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો છે એ જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્ય દંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે પવનની દિશા

0: દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે, જેમાં વિલંબ થઈ રહ્યો છે.
1: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फर्स्ट टाइम है, उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों के लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा. उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર માટે સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ 2 લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસ મુજબ આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે નાની પડીકીઓ તૈયાર કરતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબેન્ટનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દિવસના બીજા મુકાબલામાં બાંગ્લાદેશે નેધરલેન્ડ પર 6 વિકેટથી વિજય મેળવ્યો. બેટિંગ કરવાનો નિર્ણય લેતા નેધરલેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 19.1 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને આરામથી લક્ષ્યનો પીછો કર્યો. જુઈરિયા ફરદોસને 33 બોલમાં 50 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે અને ફાઇનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે જામનગરના સહયોગથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા છે, જે ચોમાસા દરમિયાન વાવેતર માટે વન વિભાગને સોંપવામાં આવશે, તેમ જામનગરના ગિરીશ સરવૈયાએ જણાવ્યું હતું.
2: કે જો હરિયાલી ક્રાંતિ કા જો વિચાર હે ઉસમે ભી હમ સહભાગી હોવે ઇસલિયે હમ લોગ 12 સાલ કે તહત હમ 12,000 સીડ્સ બોલ બના રહે હે. તો એ સીડ્સ બોલ કે અંદર હમ અલગ અલગ પેડ કે જો બીજ આતે હે તો બીજ લેકે ઉસમે મિટ્ટી ઓર ખાતર મિલા કે ઉસકે લડ્ડુ કે જૈસે હમ બનાયેંગે વન વિભાગ યાની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો દેંગે. ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો હે વો બારિશ સે પહેલે જહાં ભી ખુલ્લી જગહ હોગી જી વહાં પર યે બોલ વો ડાલ દેંગે. યે બોલ ડાલને કે બાદ જબ બારિશ હોગી તો યે બારિશ મે યે બોલ અપને આપ ઇસમે સે જો બીજ નીકળેંગે ઓર અપને આપ ઇસમે સે પેડ બન જાયેંગે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિદિન 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાવતી થઈ રહી છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગઈકાલે જામનગરમાં તળાવ નજીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જામનગરની તમામ લાયન્સ ક્લબ તેમજ જામનગરની તમામ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરની જામનગર વોલિયન્ટ્રી બ્લડ બેંકને સાથે રાખીને શહેરના પ્રસિદ્ધ રણમલ તળાવ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરની વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આગામી 6 મહિનામાં ચૂંટણી દ્વારા મંદિરના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર

આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીશું મનરુદાસના સ્વરમાં સૈફ પાલનપુરીની આ રચના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુજરાતી ગેરફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે માણીશું મરીઝના હાથે લખાયેલી રચના અનુરાધા પૌડવાલના અવાજમાં.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીશું કૈલાસ પંડિતની રચના, યુગલ સ્વર મનહરુદાસ અને અનુરાધા પોંડવાલ.

તો આ હતી અંતિમ રચના ગુજરાતી ગેર ફિલ્મી સંગીતના કાર્યક્રમની. આપણે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે ગુજરાતી સમાચારનો.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કી યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મેં મોજુદ ભારતીય સમુદાય કે લોગોને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સામ્બલ કે સ્લોવાક સંગીતકારોને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મિતિ એમ પલ્લુરથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટ કરે છે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફ્રાન્સે ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને UAEને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં PM મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
2: श्री जितेंद्र सिंह ने कहा है कि स्वच्छ
3: की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. अंकित કુમાર, આકાશવાણી સમાચાર, AVR, ફ્રાન્સ.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશ કાર્ડની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 અને 15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતાં કહ્યું કે અમેરિકા ઈરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે.

0: કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા અને ઈરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઈરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટાઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપથી વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
1: શ્રી જીતેન્દ્ર સિંહ ને કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓ ને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મે લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રુચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહ ને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકીઓ પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મે ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારત.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબિસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. 13 દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો, મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે ભારત અને ફ્રાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફૂલછાપ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઈરાનના અટવાયેલા 25 અબજ ડોલર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલા નીતિગત મેગા બ્લુ પ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વિડીયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની

કરવાની જાહેરાત. હોર્મુઝ ખોલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मेहनत से तू अपने देश की शान बढ़ाता चल, बढ़ता चल, बढ़ाता चल, कदम से कदम मिला।
1: આપે સાંભળી મહેન્દ્ર કપૂરના અવાજમાં રમેશ ગુપ્તાની રચના. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ થશે સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 વાગે

0: सवारे सवारे सवारे सवारे।
1: नमस्कार श्रोता मित्रों, આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી હું છું તમારો મિત્ર રવિ, અને આજના આ સોનેરી પ્રભાતે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણા મનપસંદ કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજના સવારના પવનમાં એક અનોખી તાજગી છે. જાણે પવન આપણને કહી રહ્યો છે કે વહેવું એ જ જિંદગી છે. આજે 15 જૂન એટલે કે ગ્લોબલ વિન્ડ ડે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે કુદરતની આ અદૃશ્ય શક્તિ એટલે કે પવન માત્ર આપણને શ્વાસ નથી આપતો, પણ પવન ઉર્જા દ્વારા આખી પૃથ્વીને એક સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાની શક્તિ પણ ધરાવે છે. તો ચાલો સવારની આ ઠંડી હવાની લહેરોને આપણા મનમાં સમાવીએ અને પવનની જેમ જ લયબદ્ધ અને મધુર સૂર સાથે આજના દિવસની શરૂઆત કરીએ. પ્રસ્તુત છે આશા ભોંસલે અને કિશોર કુમારના અવાજમાં સીતા ઓર ગીતા ફિલ્મનું આ ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નકલી ઓફર્સ થી સાવધાન,
2: RBI કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: પવનની લહેરો જ્યારે સંગીત સાથે ભળે છે ત્યારે હવામાં એક અદ્ભુત મધુરા પોગળી જાય છે, અને સુરની વાત નીકળે ત્યારે સિનેમા જગતની એ સુવર્ણ સદીનો એ મખમલી અવાજ કેમ ભૂલાય. આજે 15 જૂન એટલે કે ભારતીય સિનેમાના એ પ્રથમ સિંગિંગ સુપરસ્ટાર સુરિયાજીની જન્મજયંતી, જેમની અભિનય ક્ષમતા અને તેમના જ અવાજમાં ગવાયેલા ગીતોએ 40 અને 50ના દાયકામાં કરોડો દિલો પર રાજ કર્યું હતું. તેમના અવાજમાં એક એવો આછો પવન હતો જે સીધો હૃદયને સ્પર્શી જતો. ચાલો આજના આ ખાસ દિવસે તેમના એ સુરીલા અતીતને યાદ કરીએ અને આપણા આજના સવારના માહોલમાં એક ક્લાસિક રંગ પૂરીએ. આવો સાંભળીએ ફિલ્મ રુસ્તમ સોહરાબનું આ ગીત સુરૈયાના અવાજમાં.

શ્રોતા મિત્રો, સુરૈયાજી એક એવું વ્યક્તિત્વ હતા જેમના માટે મલ્લિકાએ તરન્નુમ એટલે કે સુરોની રાણી શબ્દ એકદમ સાર્થક થતો હતો. 40 અને 50ના દાયકામાં તેઓ એકમાત્ર એવા અભિનેત્રી હતા જે પોતાના ગીતો પોતે જ ગાતા અને એ જમાનામાં હાઈએસ્ટ પેડ સ્ટાર હતા. આવું સાંભળીએ ફિલ્મ બડી બહેનનું આ ગીત તેમના જ અવાજમાં.

મિત્રો, સુરૈયાજીના અવાજમાં કોઈ શાસ્ત્રીય સંગીતની ભારે ક્ષમતા નહોતી, પણ એક એવી સહજતા અને નિર્દોષતા હતી કે એમનો આછો પ્રવાહ સીધો સાંભળવાના હૃદયમાં ઉતરી જતો. કહેવાય છે કે જ્યારે તેમનું પ્રસારણ રેડિયો પર આવતું ત્યારે આખું શહેર એ અવાજ સાંભળવા થંભી જતું. તો ચાલો આજના આ ખાસ દિવસે એમના એ સુરીલા અતીતને યાદ કરીએ અને આપણા આજના સવારના માહોલમાં એક ક્લાસિક રંગ પૂરીએ. આવો સાંભળીએ વારિસ ફિલ્મનું આ ગીત તલત મહેમૂદ અને સુરિયાના અવાજમાં.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મ

0: વિશ્વાસ ની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા સાથે આપ જોડાયેલા છો અને માણી રહ્યા છો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, પવન ક્યારેક શાંત લહેર બનીને મનને શીતળતા આપે છે તો ક્યારેક અન્યાય અને ભ્રષ્ટાચાર સામે એક પ્રચંડ આંધી બનીને પણ ફૂંકાય છે. જિંદગીમાં એવો જ નૈતિક જુસ્સો લઈને સમાજને જગાડનારા દેશના અગ્રણી સામાજિક કાર્યકર અન્ના હજારેજીનો પણ આજે જન્મદિવસ છે. 15 જૂન 1937 રોજ જન્મેલા અન્નાજીએ રાલે ગણ સિદ્ધિ જેવા નાનકડા ગામડાનો કાયાકલ્પ કરીને ગ્રામીણ વિકાસની નવી દિશા બતાવી. તો ચાલો સમાજની ચેતનાને જગાડનારા આ સાદગીના પ્રતીકને નમન કરીએ અને એક એવો સૂર સાંભળીએ જે આપણા મનમાં કંઈક નવું કરવાનો જોશ ભરી દે. પ્રસ્તુત છે લગે રહો મુન્નાભાઈનું આ ગીત સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણબ વિશ્વાસના અવાજોમાં.

0: सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: જ્યારે સમાજમાં આવા આદર્શ વડીલો અને માર્ગદર્શકનો સાથ હોય ને સાહેબ, ત્યારે જ દેશ સાચી દિશામાં આગળ વધે છે। આપણા ઘરના વડીલો પણ એવા જ એક ઘટાદાર વટવૃક્ષ જેવા હોય છે, જે પોતે તડકો વેઠે છે પણ આપણને હંમેશા આશીર્વાદનો ઠંડો છાંયડો આપે છે। આજે 15 જૂન એટલે કે વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે। આ દિવસ આપણને સંકલ્પ લેવડાવે છે કે આપણે આપણા વડીલોને ક્યારે એકલતા કેનાદરનો અહેસાસ નહીં થવા દઈએ। જેમ પવન વગર સૃષ્ટિ અધૂરી છે, તેમ વડીલોના આશીર્વાદ વગર આપણું અસ્તિત્વ અધૂરું છે। એમના ચહેરા પરની કરચલીઓમાં જિંદગીભરનો અનુભવ અને પ્રેમ છુપાયેલો છે। તો ચાલો આ સવારે આપણે ઘરમાં બેઠેલા એ વડીલોનો હાથ પકડીએ, તેમને આદર આપીએ અને શ્રદ્ધા સાથે સાંભળીએ આ અદ્ભુત સુર। ફિલ્મનું નામ છે હમ સાથ સાથ હૈ।

છે. હું છું તમારો દોસ્ત રવિ અને રજા લઉં છું. આપનો આખો દિવસ મંગળમય અને ઉત્સાહથી સબર રહે તેવી શુભકામનાઓ સાથે સાંભળતા રહેજો આપનો મનપસંદ કાર્યક્રમ જેનું નામ છે સવારે સવારે.

આ ગીતને ગાયું હતું હરિહરન અને ઘનશ્યામ વાસવાનીએ. હું આશા રાખું છું કે આ વિચારો અને સુર આપના આખા દિવસને સકારાત્મક રાખશે. હવે કાર્યક્રમના આજના આ પ્રકરણને હિજ વિરામ આપવાનો સમય થયો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગુજરાતી ગેર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ રમેશ પારેખની રચના, સ્વર આશિત દેસાઈ અને હેમા દેસાઈ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુજરાતી ગેરફિલ્મી સંગીતમાં હવે સાંભળીએ આશિષ દેસાઈની રચના, સ્વર હિમા દેસાઈ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગુજરાતી ગેરફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીશું મીરાબાઈની રચના, સ્વર હેમા દેસાઈ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની અંતિમ રચના સુરેશ દલાલની, સ્વર આશિત દેસાઈ.

0: આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં તેજી. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. એનટીએ નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખોલવાનો માર્ગ મોકળો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચશે. સીઆઈડીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી

0: જીને બનાવટી સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. ઉત્તરપ્રદેશના જેવર સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ઉડાન સેવાઓ આજથી શરૂ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. કચ્છના ભીમાશંકર નજીક આડેસર પોલીસે એક જીપમાંથી માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો. 2 શખ્સોની ધરપકડ. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બીકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા. આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓનું લોકાર્પણ થયું. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા
2: પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
3: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં પ્રથમ આસ્વાદ લઈએ ભાર્ગવી પંડ્યાની સ્વરચિત રચનાઓનો.
4: સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં હું ભાર્ગવી પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે થોડીક કવિતાઓ, થોડી ગઝલ, થોડા ગીતો એવું લઈને આવી છું. પહેલા અછાંદસ કવિતાથી શરૂઆત કરું. એક કાવ્ય કવિતા વિશે જ છે. કવિતા કેવી રીતે જન્મે? ક્યારેક અંધારાના ઓશિકે પડેલા સળમાંથી એ બેઠી થાય છે, તો ક્યારેક સવારે સૂર્યના હુંફાળા કિરણો વચ્ચે તાપી રહી છે ખુદને. સમયની કોઈ પાબંદી વગર એનું હોવું ક્યારેક અસ્ત વ્યસ્ત કરે છે મારા ઘડિયાળને કાંટે ગોઠવેલા દિવસને. તારા નિર્બંધ આવન જાવનથી હું કોઈક વાર દ્વિધામાં પડી જાઉં છું. મારી આસપાસ ચીંટળાયેલા લોકો વિચારે છે કે હાથ રૂમાલની ઘડી કરતા, રસોડામાં વઘાર કરતા, જમતા જમતા શર્ટનું બટન ટાંકતા કે માળાના મણકા ફેરવતા હું ક્યાં ખોવાઈ જાઉં છું. બહારથી સ્થિર પણ ભીતર ક્યાંક તાણાવાણા પરોવાઈ એક મખમલ વણાતું હોય છે અને એમ રચાયેલી કવિતાના રેશમી સળ પર હાથ ફેરવતા હું ખોવાઈ જતી હોઉં છું. આવું જ બીજું એક કાવ્ય જેનું શીર્ષક છે મૂવ ઓન. તમને શીર્ષક પરથી જ ખ્યાલ આવી જશે. મનના વિચારો પહેલા ટપકું, પછી અક્ષર, પછી શબ્દ થઈ રેલાતા રહ્યા, ઝીલાતા રહ્યા કાગળ પર. જીવન કવન આખું ઘટાટોપ વૃક્ષ બની ઉગી ગયું છે સમયના પાના પર. એમાંથી ચડાઈને આવે છે સોનેરી સપનાના છાયા અને છાંએ વિરામ કરતી કંઈ કેટલીય ઈચ્છાઓના પથરાયેલા મૂળ રાહ જુએ છે એક બદલાવની. મનમાં તો થાય કે લાવ ચિત્રું કોયલના ટહુકા, મોગરાની સુગંધ અને ફરફરતી હવા, પણ ભીતર વ્યાપેલી શૂન્યતાને પહેલા ખંખેરવી પડશે, પછી ધીરે ધીરે રંગપુરી સર્જવો છે એક મેઘધનુષી ખૂણો. અનુભૂતિના આ સ્તરે

હું નહીં ટપકેલા આંસુની નહીં પણ ઉમંગના દરિયાની વાત કરીશ. અભાવો અને ખાલીપાને નજર કેદ કરી હું અધખુલી બારીમાંથી પ્રવેશતા કૂણા તડકાને આવકારું છું. હોવાપણાના ખોખલા અવાજ વચ્ચે હું ફરી વળું છું મારી ભીતર મને શોધવા. ધીરે ધીરે હું કરી રહી છું મૂવ ઓન, વિસ્તરતી ક્ષિતિજો તરફ. એક સરસ ગીત સંભળાવું. સાપુતારાની ભૂમિ પર લખાયેલું ગીત છે. અલપ ઝલપ તડકાની વાણી, અડકે વાદળ આંખે પાણી, નામ કયું છે આ મોસમનું હું તો સાવ અજાણી. અલપ ઝલપ તડકાની વાણી, ક્યાંક તળેટી ઝાલર સાથે આખે આખી જાગે, ભીતર નોવા જીંતર કેવું સંવાદી થઈ વાગે. આંખો ચોળી સપના ઉઠે સવાર પડતી જાણી, અલપ ઝલપ તડકાની વાણી, અડકે વાદળ આંખે પાણી. છમ લીલી ઈચ્છા ફૂટે હૈયાની પછી તે, વનરાજીનું મૌન ડોલતું નાદ બ્રહ્મના ગીતે, ક્યાંથી વહેતી વહેતી આવી શબ્દોની સરવાણી, અલપ ઝલપ તડકાની વાણી, અડકે વાદળ આંખે પાણી. સૂરજ વગરની સવાર ઉગે ચંદ્ર વગરની રાતો, લટકા કરતો ટોચે જઈને ઉદય અસ્તનો નાતો, સુસવાટાને ચીડતી આવે કોઈ અગમ એંધાણી, અલપ ઝલપ તડકાની વાણી, અડકે વાદળ આંખે પાણી. શાંત વહેણની ઊંડે હલચલ ભેદ ભરમ પેટાળે, ફીણ ફીણ થઈ સમય ઘૂઘવે જીવતર છે હિલ્લોળે, અસ્તાચળની ઝાંય કેસરી મન ભરીને માણી, અલપ ઝલપ તડકાની વાણી, અડકે વાદળ આંખે પાણી, નામ કયું છે આ મોસમનું હું તો સાવ અજાણી. હવે થોડી ગઝલ તરફ હું આપ સૌને લઈ જાઉં. થોડીક પુરસ્કૃત ગઝલો છે અને થોડીક નવી લખાયેલી. કે મૌન છું સંમત નથી એ ફેર જો સમજી શકો, મૌન છું સંમત નથી એ ફેર જો સમજી શકો, ગ્લાસ અડધો છે ભરેલો ખેર જો સમજી શકો, સાવ ખરબચડી હથેળી જિંદગી વેંઢારતી, સાવ ખરબચડી હથેળી જિંદગી વેંઢારતી, એક સાંધે ત્યાં જ તૂટે તેર જો સમજી શકો, ને કોઈ પોતી કૂને ઉપરથી અમી ઝરતી નજર, કોઈ પોતી કૂને ઉપરથી ન અમી ઝરતી નજર, શક્ય છે એ આંખમાં હો ઝેર જો સમજી શકો, ને છે મથામણ કેટલી પણ ક્યાં કશું બદલાય છે, છે મથામણ કેટલી પણ ક્યાં કશું બદલાય છે, વિસ્તરે છે મૂળથી અંધેર જો સમજી શકો, ને શેર છે કે છ સમજની બહાર લાગે વાંચજો વીત્યો સમય, છ સમજની બહાર લાગે વાંચજો વીત્યો સમય, ના ગઝલ આખી ભલે એક શેર જો સમજી શકો, ને મૌન છું સંમત નથી એ ફેર જો સમજી શકો, ગ્લાસ અડધો છે ભરેલો ખેર જો સમજી શકો. એક બીજી ગઝલ. વાર્તા માંડી તમે અકાળના તાંડવ વિશે, વાર્તા માંડી તમે અકાળના તાંડવ વિશે, મેં કહ્યું વિસ્તારથી બસ એકલા માનવ વિશે, છત દિવાલો પાણીયારું ચૂપ થઈને સાંભળે, છત દિવાલો પાણીયારું ચૂપ થઈને સાંભળે, રોજ દોડી કામ કરતા થાકતા પાલવ વિશે, ને સાંજ ઢળતી આંખ ઢળતી ને હવાનો કેફ છે, સાંજ ઢળતી આંખ ઢળતી ને હવાનો કેફ છે, આપણે સાથે લખીશું પ્રેમના આસવ વિશે, ને શેર છે
કે મંત્ર રૂપે રોજ

વહેતો થાય છે પોફાટતા, મંત્ર રૂપે રોજ વહેતો થાય છે પોફાટતા, મંદવાયુનો અનુભવ પાંદડાના રવ વિશે ને મર્મસ્થાને ચોટ એવી એ જ ઉપજાવી શકે. મર્મસ્થાને ચોટ એવી એ જ ઉપજાવી શકે. શું વધુ સમજાવીએ આ શબ્દના લાઘવ વિશે ને વાર્તા માંડી તમે આ કાળના તાંડવ વિશે. મેં કહ્યું વિસ્તારથી બસ એકલા માનવ વિશે. એક બીજી ગઝલ પ્રકૃતિના પાંચ તત્વો એમાં મેં આવરી લીધા છે કે મન ફાવે ત્યાં ઉગે તે બાવળનો વૈભવ, મન ફાવે ત્યાં ઉગે તે બાવળનો વૈભવ, પર્વત પરથી ખળખળ વહેતો જળનો વૈભવ, લીલા વૃક્ષો, પીળા ફૂલો, ભૂરું

0: કે મન ફાવે ત્યાં ઉગે તે બાવળનો વૈભવ, મન ફાવે ત્યાં ઉગે તે બાવળનો વૈભવ, પર્વત પરથી ખળખળ વહેતો જળનો વૈભવ. લીલા વૃક્ષો પીળા ફૂલો ભૂરું નભ છે, લીલા વૃક્ષો પીળા ફૂલો ભૂરું નભ છે, દોર્યો સૂરજ ઝળહળ જો કાગળનો વૈભવ. ને અમથું સળગ્યું કઈ ને આખું જંગલ દાજે, અમથું સળગ્યું કઈ ને આખું જંગલ દાજે, પંડે પ્રગટે ભડભડ દાવા નળનો વૈભવ. ને પૌ ફાટે ને કુંપળ સાથે ગોષ્ઠી કરતું, પૌ ફાટે ને કુંપળ સાથે ગોષ્ઠી કરતું, ક્ષણની પાંખે ઉડશે તે ઝાકળનો વૈભવ. ને છેલ્લો શેઠ છે કે મોજા ભરતી રેતી સઘળું ઉપર છલ્લું, મોજા ભરતી રેતી સઘળું ઉપર છલ્લું, ઊંડે જઈને જુઓ કેવો તળનો વૈભવ, ને મન ફાવે ત્યાં ઉગે તે બાવળનો વૈભવ, પર્વત પરથી ખળખળ વહેતો જળનો વૈભવ. એક ગઝલ થોડીક લાંબી બહેરની, કે પુરાણી જડ પ્રથાઓના વલણ તોડી જશું આગળ, પુરાણી જડ પ્રથાઓના વલણ તોડી જશું આગળ, અધૂરી કંઈક ઈચ્છાઓ અહીં છોડી જશું આગળ. ખબર છે આખરે બનશે નવો આકાર કોઈ તો, શેર સાંભળજો, કે ખબર છે આખરે બનશે નવો આકાર કોઈ તો, સહજ ભાવે બધા ટપકા સતત જોડી જશું આગળ, હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને, હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને, ઉખાડી ફેંકશો ખીલો ફરી ખોડી જશું આગળ. ઉદાસી સાંજને વળગી ઢળ્યું અસ્તિત્વ આખું, એ સમયની છે સિલક ઓછી મળે થોડી જશું આગળ. ને શેર છે કે પડી છે ટેવ જીવનમાં તર્યા સમાજ પાણીએ, પડી છે ટેવ જીવનમાં તર્યા સમાજ પાણીએ, ભલે ને હો વમળ ઊંડા લઈ હોડી જશું આગળ, પુરાણી જડ પ્રથાઓના વલણ તોડી જશું આગળ, અધૂરી કંઈક ઈચ્છાઓ અહીં છોડી જશું આગળ. એક બીજી ગઝલ, કે ઘેરાયું આભ સહેજ તો વાદળ બન્યું છે મન, ઘેરાયું આભ સહેજ તો વાદળ બન્યું છે મન, રેલાય કોઈ ક્ષણ જરી કાજળ બન્યું છે મન. ને ઉગી સવાર દૂર સમયના જ પર્ણ પર, ઉગી સવાર દૂર સમયના જ પર્ણ પર, કેવો લગાવ તીવ્ર છે ઝાકળ બન્યું છે મન. ને ગુલમોર સાંભળે હવે સંવાદ મૌનનો, ગુલમોર સાંભળે હવે સંવાદ મૌનનો, મળવું જ શબ્દ થાય ત્યાં કાગળ બન્યું છે મન. ને ઊંડે દટાય ક્યાંક રહસ્યો ફરી ફરી, ઊંડે દટાય ક્યાંક રહસ્યો ફરી ફરી, ભીડી દીધા મેં દ્વાર જ્યાં સાંકળ બન્યું છે મન. ને શ્વાસો ગણી શકાય છે આથમતી સાંજના, શ્વાસો ગણી શકાય છે આથમતી સાંજના, ઝાંખી થશે કદાચ શું શામળ બન્યું છે મન. ઘેરાયું આભ સહેજ તો વાદળ બન્યું છે મન, રેલાય કોઈ ક્ષણ જરી કાજળ બન્યું છે મન, કેવો લગાવ તીવ્ર છે ઝાકળ બન્યું છે મન, મળવું જ શબ્દ થાય ત્યાં કાગળ બન્યું છે મન. આભાર.
1: શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપ આસ્વાદ લઈ રહ્યા હતા ભાર્ગવી પંડ્યા દ્વારા પ્રસ્તુત સ્વરચિત કાવ્યોનો. આવો હવે આનંદ માણીએ નિરાલી પટેલ દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓનો.
2: નમસ્તે શ્રોતા મિત્રો, હું નિરાલી મનીષ પટેલ, ઉપનામ નિરાળી છે. અહીં મારી કેટલીક ગઝલ અછાંદસનો આસ્વાદ આપીશ રજૂ કરું છું. આ રચનામાં હું એવું કહેવા માંગુ છું કે આપણા દિલમાં કંઈ કેટલીય લાગણી ઉદ્ભવતી હોય છે.

છે અને એ લાગણીઓની વાત અહીં રજૂ કરું છું. અછાંદસ છે થપ્પો. એ ભાવના ને લાગણીઓને ઊંડે ઊંડે પોકારતી જાઉં, સઘળા સંતાયા શાને, મનને સતત ઢંઢોળતી જાઉં. કઈ કેટલીય ભાવના લાગણીઓનો દાવ દઈ દઈને થાકી, છતાંય ના કોઈ છેડો જોડ્યો, ના તો કોઈએ દેખા દીધી. સૌએ મળી હંફાવી એવી ને અવિરત શ્વાસોનો પગરવ સાંભળતા આંખો મેં ફરી નીચી દીધી. ક્યાંક બંધ આંખે સઘળું મળે જે ખુલ્લી આંખે ન જડે. રંગની ગંધ પરખાય કાં વળી કોઈ પડછાયો પડઘાય, એ આશાએ દાવ દીધે જાઉં, મન મનાવે જાઉં, તોય ફરી ફરી થપ્પો બોલવા અધીરી શાને થાઉં. આ એક રચના હતી અછાંદસ. હવે આ બીજી રચનામાં એક પિતા પોતાની વ્યથા એ રજૂ કરતા હોય છે, એવી રીતનું લખેલું છે. જે ઘરના મોભી તરીકે દીકરીના સાસરિયા પારખીને પરણાવવાની આશા, પણ એમની એ આશા ઠગારી નીવડી છે, એવી એક આ ગઝલ છે. જાતે સૂરજ ફોડી આવ્યા, જાતે સૂરજ ફોડી આવ્યા, અંધારાને ખોડી આવ્યા, આશા હોડીમાં બેસાડી, હાથે હોડી તોડી આવ્યા. કરિયાવર કાજે એ મોભી, પોતે માથું બોડી આવ્યા. દીકરી આખી સોંપી દીધી, દીકરી આખી સોંપી દીધી, સંસ્કારો પણ ચડી આવ્યા. શમશાને સાસરિયા રોતા, કાણો સિક્કો છોડી આવ્યા. મોભી સઘળું તોડી જોતો, જે ઘરના મોભી હોય છે એ સઘળું તોડીને જ જોતા હોય ને, તે છતાં પણ હાથે રત્તી કોડી આવ્યા. સૌ કર્મોના ભોગે રોવે, સૌ કર્મોના ભોગે રોવે, કિસ્મતને જો જોડી આવ્યા. તો આ એક ગઝલ હતી. હવે બીજી એક ગઝલ વસંત ઋતુ ઉપર, કારણ કે વસંત ઋતુ નજીકમાં જ છે. તો આ રચના વસંત માટે. વસંતે દિલોમાં ખયાલો રહે, વસંતે દિલોમાં ખયાલો રહે, જતા પાનખરમાં બબાલો રહે. અકળ મૌનના જ્યાં તણાવો રહ્યા, અકળ મૌનના જ્યાં તણાવો રહ્યા, તળે પ્યારના ત્યાં સવાલો રહે. મનોહર થવું ના જરીકે સરળ, મનોહર થવું ના જરીકે સરળ, ઝડપતી વિચારે મશાલો રહે, ઝડપતી વિચારે મશાલો રહે. કલમ મૂંગી થઈ કાગળોને સજા, કલમ મૂંગી થઈ કાગળોને સજા, હૃદયમાં અનામી ટપાલો રહે, હૃદયમાં અનામી ટપાલો રહે. નિરાળી ફરાળી પચે વાતના, નિરાળી ફરાળી પચે વાતના, ગમે વાતમાં જો મસાલો રહે, ગમે વાતમાં જો મસાલો રહે. તો આ એક ગઝલ હતી. હવે એક અછાંદસ ફરીથી લઈએ. અમુક વખતે સારી નરસી યાદો મનમાં ઘર કરી જાય છે, ખરું ને? એની આ વાત છે. અછાંદસ છે યાદો. યાદોના મૂળ જળ ને જરા ઊંડે, યાદોના મૂળ જળ અને જરા ઊંડે, દિલને ન હોવી જોઈએ ટેવ કે કોઈને આપે જગા ખૂણે, દિલને ન હોવી જોઈએ ટેવ કે કોઈને આપે જગા ખૂણે. ડાળી રોજ નવી નવેલી ફૂટે, ડાળી રોજ નવી નવેલી ફૂટે, અને કુણી લાગણીઓની ઘટાય ઝૂલે, ને પાછી કોરી ઠાકોર જ ઝૂરે. લાગણીને ક્યાં ખબર ત્યાં કોઈ સાવ ભૂલે, તોય યાદોના મોતી ફૂટે, એ વજન પડતા ઝૂકે. અને ખરે કે નહીં, ને રોજ નવી કુમળી લાગણી ફૂટે, દિલ વિંધાય તોય નિશાનો ચૂકે. આકાશે ચહેરો નિહાળી આંસુથી આંખોએ ધુવે, યાદોના મૂળ છળ ને જરા ઊંડે.

રહીને ક્યાંક હવે જરા ખૂંચે, રહી રહીને ક્યાંક હવે જરા ખૂંચે. તો એક આ હતી અછાંદસ. હવે બીજી એક રચના છે. આપણા મનમાં ઘણી વખત પ્રશ્નો થતા હોય છે, આપણે ફરિયાદ પણ કરતા હોઈએ છીએ ને કે આવું કેમ, હું કેમ વગેરે. તો આ રચના સાંભળજો, આ રચનામાં તમને આપોઆપ જવાબ મળી જશે. અછાંદસ છે ફરિયાદ. ગોરમ ભરેલા આકાશમાંથી વર્ષાની ઝડી વરસે, ગોરમ ભરેલા આકાશમાંથી વર્ષાની ઝડી વરસે, એમ જ ગોરમ ભરેલા મનમાંથી પ્રશ્નોની વરસી. ના ના, ધરા પર નહીં, આકાશમાં, ઊંચે ઊંચે, ઊંડે ખૂબ ઊંડે, જ્યાં ભગવાન વસે, ત્યાં જઈ એ પ્રશ્નો ગૂંચવાયા. અરે, કોને ફરિયાદ કરવી, કોની ફરિયાદ કરવી, શા માટે? જવાબ લઈને ક્યાં પાછા ફરવું, કે પછી ઘૂમતા જ રહેવું, આત્મા પાસે જવું? તો પછી શરીર શા કામનું, અને મન ને મગજ, એ શું હતું? ન હતું એનું કોઈ અસ્તિત્વ, તો ફરિયાદ કોને, કોની, અને શા માટે કરવી? તમને જવાબ મળી ગયો ને? તો આ એક રચના હતી અછાંદસ. હવે આપણે બીજી રચના તરફ જઈએ. આપણે ચારે બાજુ અત્યારે ટ્રાફિક ખૂબ હોય છે, પુષ્કળ ટ્રાફિકની ભીડમાં આપણે રહેતા હોઈએ. તો આનું શીર્ષક છે ટ્રાફિક. એક બાજુ ઝુંડ ઊભો, તૈયાર છે દોડવા, જાણે કે રેસકોર્સના ઘોડા, કંઈક પ્રવાહ ગાડર્યો, એકદમ ઉતાવળમાં દેખાય છે જેમ તેમ દોડતા, ડુંગર ઉપર આગ લાગી રમતા હોય ને એવા, લાકડીની ભીકે ફરી ફરે છે પાછા, બે ચાર છૂટા છવાયા જેમ ઘેંટા, ધડકે છે દિલ ને ચકળ પકળ આંખો. આમ તો વારાફ પછી હોય ને આપણો વારો, મનમાં છે એમ કે વારો આવશે હમણાં, પળમાં બદલવા નજારો, ને ઉડ્યા બે પંખીડા, અજાણ એવા સૌ જુઓ, પધારે છે મોટા રાજા, ખોલે છે સૌ એમના રસ્તા, બે ચાર શિંગડા ઉછાળતા સાંઢ આગળ ને પાછળ હોય ને એમના એ જાનૈયા એવા, સીટીઓ સાથે લાલ ને વાદળી સિતારા ઝબકે કા મારી આંખમાં, જોયું તો લાગ્યું કે આ તો છે મોટા એવા ચાર રસ્તા, ચાર રસ્તે ઊભા રહીને લાગ્યું એવું કે ગુનેગાર સૌ ઊભા તહેનાતમાં. તો આ એક અછાંદસ હતી ટ્રાફિક ઉપર, જે આપણે દરેક ચાર રસ્તા જોતા હોઈએ ને એવો જ આ માહોલ હતો. હવે આગળ વધીએ. શીર્ષક છે પ્રતીક્ષા. આપણે એક અછાંદસ જ છે. આ વાવ જેવી આંખોનો રંગ, આ વાવ જેવી આંખોનો રંગ, કાળામાંથી ભરાયેલ પાણીથી લીલ વધે લીલો થયો, કોઈની પ્રતીક્ષા મટી આમ અંધકાર વધ્યો, ને સજ્જડ બંધ તળિયેથી ઝાંઝરના રણકાર હવે પાંપણ બીડાવવા, અધિરાશાને થાય, વાવડ ન મળે ઉતાવળ નહીં, લાગે શાંતિથી અવાવરૂ થાય ખોળ્યું, પળ તોય ક્યાં આગળ વધે, અહીં જ વર્ષોથી એ જ ઘડીઓ બંધન ન હોવા છતાં ચોંટી રહી છે, ઝળુંગતી વેલની કોતરણી કરેલ ભીંતે જોને એક પથ્થર થઈને. આ એક અછાંદસ પ્રતીક્ષા ઉપર. હવે આગળ વધીએ. બીજી એક અછાંદસ, એનું શીર્ષક છે ચાડી. રોજ હું જોઉં છું એની આંખો કરતા મારી આંખો, ના ના, એની આંખો મારા કરતા વધારે ચમકતી હોય છે, મહી કેટલાય સપના આંજેલા હોય છે, ને ગાલ પર લાલી મારા કરતા વધારે ખીલીલી હોય છે, ઓ હો હો, ને વળી રોજ નવો ઉત્સાહ અને નિરાળો જોશ પણ હોય છે, આહા, અને હું તો રોજ એને જોઈ ન જોઈ કરી ઘડિયાળના કાંટા સાથે તાલ મિલાવું છું.

0: કંઈ કહેવા એના હોઠ આતુર હોય છે, ને એની આંખો મારી સામે તાકી રહે છે. એની નજર તો ક્યાંય સુધી મારો પીછો કરતી હોય છે, હું કેમ એને અવગણું છું? એ વિચારમાં સમય નીકળતો જાય છે. નવી સવાર ઉગે છે ને પછી ફરી આંખો મળે છે. હું આંખો ચોરી દઉં છું. આ અરીસામાં મારી જ પ્રતિચ્છાયા નિરાળી કેમ દેખાય છે? મારાથી રિસાઈને મારી ન હોવાની ચાડી રોજ રોજ કેમ ખાય છે? તો આ એક અછાંદસ હતી, રચના ચાડી. હવે એક બીજી અછાંદસ લઈએ. આજની સવાર, શીર્ષક છે, તમને જો વૃક્ષો માટે પ્રેમ થતો હોય ને, કે વૃક્ષોના અસ્તિત્વ માટેની ચિંતા હોય ને, તો આ રચના અચૂકથી સાંભળશો. મોટા અવાજ સાથે પડી હૃદય ભીતર ફાળ, મોટા અવાજ સાથે પડી હૃદય ભીતર ફાળ, આવો અવાજ શેનો? મેં ભરી હરણફાળ, જરૂખે મૌન સાથે, ફાટી આંખો સામે કાળ. જરૂખે મૌન સાથે, ફાટી આંખો સામે કાળ, માટી ઠાલવી હતી પાસે, ડમ્પરના પૈડાની એ આળ, મારો સંતાન જેવો ચગદાયેલો ગરમાળો કંગાળ, નવી ફૂટ સાથે નિશ્ચેતન પાની દીધી ગાળ, ને મારી આંખો સામે થયો અંધકાર, ને મારા નેણ જળબંબાકાર. મારો રોપેલો ઘરમાળો એ હવે નથી રહ્યો, અને એની ઉપર મેં આ અછાંદસ રચના રજૂ કરેલી હતી. પોતાના બાળકની જેમ જે ઉછેરેલું હોય ને વૃક્ષ, અને એ હયાત ના હોય ને, ત્યારે એની પણ યાદ આવે છે. તો હું વિદાય લઉં. અસ્તુ.
1: મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપ માણી રહ્યા હતા નિરાલી પટેલ દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓ. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર.
2: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા, સ્ટુડિયો ક્લોકમાં 10:30 થઈ રહી છે. સમય છે ફિલ્મ સંગીતનો. કાર્યક્રમની શરૂઆત કરીશું સની ફિલ્મના ગીતથી. સ્વર લતા મંગેશકર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો, સાંભળીએ રોકી ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.

0: ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમના અંતમાં રજૂ કરીશું અંગુર ફિલ્મનું આ ગીત, સ્વર આશા ભોસલેનો.

આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીશું ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. આજે પરાગી પારેખના સ્વરમાં સાંભળીશું કેટલીક સુંદર રચનાઓ. સૌપ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસે લખેલું આ ગીત.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી. ભારતીય શેર બજારના સેન્સેક્સમાં 1180 અને નિફટીમાં 350 પોઈન્ટનો ઉછાળો. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખોલવાનો માર્ગ મોકળો થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. એનટીએએ નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચશે. સીઆઈડીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને બનાવટી સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. ઉત્તરપ્રદેશના જેવર સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ઉડાન સેવાઓ આજથી શરૂ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. કચ્છના ભીમાસર નજીક આડેસર પોલીસે એક જીપમાંથી માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો અને 2 શખ્સોની ધરપકડ કરી. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત

0: અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા. અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સ્ટુડિયો ક્લોકમાં 11 વાગીને 2 મિનિટ થઈ છે. હવે પ્રસ્તુત કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આવો શરૂઆત કરીએ મેટ્રો ઇન દિનો ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે પાપોને. સંગીત રચના પ્રીતમની તથા શબ્દ રચના મોમિન ખાન મોમિનની.

મેદાન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા જાવેદ અલી, રિચા શર્મા અને સાથી ચંદુ ચેમ્પિયન. આ ફિલ્મનું ગીત સાંભળીએ પ્રીતમ દર્શન રાવલ કૌશર મુનીરના સ્વરમાં.

શ્રીકાંત આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, તનિષ્ક બાગચી, ઝુબિન નોટિયાલ, તુલસી કુમાર અને સાથીઓના સ્વરમાં. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. છાવા ફિલ્મનું ગીત સાંભળીએ એ આર રહેમાન, અરિજિત સિંઘ, ઇરશાદ કામિલ અને સાથીઓના સ્વરમાં.

અનુરાધા પોંડવાલ અને પંકજ ઉદાસને આપ સાંભળી રહ્યા છો. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. તુમ એક બાર, આ છે ગઝલના શબ્દો, ગાયક કલાકાર અનુરાધા પોંડવાલ અને પંકજ ઉદાસ.

0: અનુરાધા પોડવાલ અને પંકજ ઉદાસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે. અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. ભાવનગર જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત પ્રગતિ પથયાત્રાનું આયોજન. શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળોએ સ્વચ્છતા સેવા કરવામાં આવી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ જિલ્લામાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. તેમણે ભુજમાં બીએસએફ 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. છોટાઉદેપુરમાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ સત્રનું આયોજન. જાણીતા લેખક અશોક કુમાર હાલદારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આજે દિલ્હીના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતી લીધો. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં તેજી. અને 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ હરિહરનને.

તેની સામે કવિ વેદનાનો આક્રોશ છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય ઝરે છે. આ ગીત રચનામાં કવિ જગદીશ જોશીએ સંસારમાં જે અધૂરપ રહી જાય છે તેને પૂરી કરવા ઉછીના સુખની માંગણી કરી છે.

ચોમેર ચણાય જતી અસીમ બદ્ધતા મનુષ્યને સતત ગુંગળાવે છે. ટૌકા અને પીંછાના પંખીપણા ફરતું રોજ જે કારાગાર રચાય છે

મણીલાલ દેસાઈની અનોખી ગીત રચના પલમાં સમયના પ્રવાહી રૂપને કવિએ વાચા આપી છે. જાણે કાળનું ઝરમર જલ વરસે છે, લહેકતા લયમાં સમયની તરલતાને કવિએ ઝીલી છે. છલક છલક છલકાતી પલ

પલમાં સમયના પ્રવાહી રૂપને કવિએ વાચા આપી છે. જાણે કાળનું ઝરમર જલ વરસે છે, લહેકતા લયમાં સમયની તરલતાને કવિએ ઝીલી છે. છલક છલક છલકાતી પલનું માધુર્ય અહીં સુર અને સંગીતની અનુપમ સૃષ્ટિમાં છલકતું જાય છે, લહેરાતું જાય છે.

ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવન વાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે. અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખડક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીખરે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની ટસરધાર કાઢતી જાય છે.

કવિ જગદીશ જોશી વેદનાનો લીલો ટહુકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય, ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીતમાં સબળ રીતે પ્રકટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓરતા ઝૂર્યા કરે છે, અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે

भूपिंदर ने आप સાંભળી રહ્યા હતા ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રનું આ અત્યંત જાણીતું સૂત્ર એટલે કે મનની ચંચળ વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. મોટા ભાગે આપણે માનીએ છીએ કે યોગ એટલે શરીરને વાળવાની કે ખેંચવાની કસરત, પણ સાચા અર્થમાં યોગ એટલે શરીર, મન અને આત્મા વચ્ચેનું સંતુલન. અને જ્યારે સંતુલન આવે ત્યારે જીવનમાં શાંતિ આવે, સ્વાસ્થ્ય આવે અને વૃદ્ધાવસ્થા પણ સુંદર બની જાય. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને પ્રિય સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયારમાં આપ સૌનું સ્વાગત કરે છે.
3: શ્રોતા મિત્રો, ઘણા વડીલોને જોઈને આપણને લાગે કે વાહ, ઉંમર તો વધી છે પણ લાગતી નથી, કારણ કે એમની ઉર્જા, એમની સ્ફૂર્તિ આજે પણ એવી જ હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે જેને જોઈને લાગે કે હજુ તો 50 જ વર્ષ થયા છે પણ આમનું શરીર તો જુઓ સાથ નથી આપી રહ્યું. અને આપણને વિચાર આવે કે આવું કેમ? શું ઉંમર વધી રહી છે એટલે જ શરીર નબળું પડે છે, કે પછી આપણી જીવનશૈલી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે?
2: જો સાચું સમજીએ તો વૃદ્ધ થવું એ કુદરતનો નિયમ છે, પણ સમય પહેલા થાકી જવું, ચાલવામાં તકલીફ પડવી, નાની નાની વાતોમાં ચીડાઈ જવું, ઊંઘ ન આવવી અથવા હંમેશા દવા પર જ જીવવું અથવા દવા પર જ આધાર રાખવો એ કુદરતનો નિયમ નથી. ઘણી વાર આપણું શરીર આપણને સંકેત આપતું હોય છે કે હવે થોડું પોતાના માટે પણ જીવવાની જરૂર છે.
3: વધતી ઉંમરની અસર સૌથી પહેલા ક્યાં દેખાય? ઘણા લોકો કહેશે કે ચહેરા પર ત્વચાની ચમક ઓછી થવા લાગે, તો કોઈ કહેશે કે વાળમાં સફેદી દેખાવા લાગે, શરીરની લવચિકતા ઘટે,

0: પણ મિત્રો, વૃદ્ધાવસ્થા માત્ર ચહેરા પર નથી આવતી, એ વિચારોમાં પણ આવતી હોય છે, અને એટલે જ યોગનું મહત્વ સમજાય છે. યોગ શરીરને તો ફિટ રાખે જ છે, સાથે સાથે યોગ શરીરને અંદરથી જીવંત પણ રાખે છે.
1: આપણા શરીરમાં રક્તનું પરિભ્રમણ સારું રહે, શ્વાસ વ્યવસ્થિત ચાલે, મન શાંત રહે તો એની અસર ચહેરા પર પણ દેખાય છે અને જીવન પર પણ. એક્સપર્ટ્સ પણ એમ જ કહે છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ આવી ઘણી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, પણ સવારની માત્ર થોડી મિનિટો જો યોગ માટે આપીએ ને તો આપણા આખા દિવસમાં મોટા ફેરફાર લાવી શકે છે.
0: અને યોગનો સૌથી સુંદર ભાગ એ છે કે અહીં કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. અહીં તો પોતાના શરીરને સમજવાનું છે. આપણે જેટલું કરી શકીએ તેટલું જ પૂરતું છે. આજે સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર યુવાન દેખાવાના ઉપાયો જોઈએ છીએ, કોઈ ક્રીમ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ ખાસ ડાયટ. પણ સાચી યુવાની શું છે? દરરોજ ઉત્સાહથી ઉઠવું, નવી વાત શીખવાની ઈચ્છા હોવી, ચાલવામાં આત્મવિશ્વાસ હોવો અને ખુશ રહેવું, હસતા રહેવું, આ જ તો સાચી યુવાની છે.
1: અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના કેટલાક સુંદર સંકેતો પણ છે. જો તમે તમારું રોજિંદું કામ જાતે કરી શકો છો, યાદશક્તિ સારી છે, નિયમિત ચાલી શકો છો, સંતુલિત આહાર લો છો અને જીવન પ્રત્યે આભારની ભાવના રાખો છો, તો સમજજો કે તમે સુંદર રીતે ઉંમરને આવકારી રહ્યા છો.
0: આપણા ઘરમાં ઘણીવાર બા કે દાદી પાસે કોઈ ખાસ યોગાનું નામ નહીં હોય, પણ એમની ટેવો જોવો તો ઓબ્ઝર્વ કરજો. વહેલા ઉઠવું, થોડું ચાલવું, સરળ ભોજન લેવું, મન ઉપર ભાર ન રાખવો, આ એમના જીવનનો એક ભાગ છે અને આ બધું પણ એક પ્રકારનો યોગ જ તો છે.
1: યોગ એટલે અનેક આસનો, યોગ એટલે પોતાના શરીર સાથે મિત્રતા, પોતાના મન સાથે સંવાદ અને પોતાના શ્વાસ સાથે જોડાણ. અને શ્રોતા મિત્રો, જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પ્રસન્ન રહે છે, જ્યારે મન પ્રસન્ન રહે ત્યારે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ બની જાય છે.
0: તો ચાલો માત્ર એટલું નક્કી કરીએ, દરરોજ થોડો સમય પોતાના શરીર માટે કાઢીશું, થોડા ઊંડા શ્વાસ લઈશું, થોડું ચાલીશું અને જીવનને થોડા વધુ પ્રેમથી જીવીશું. કારણ કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા એ નસીબની વાત નથી મિત્રો, એ રોજિંદી સારી ટેવોનું પરિણામ છે.
1: અને કદાચ યોગ આપણને એ જ શીખવે છે, ઉંમર વધે પણ ઉર્જા ન ઘટે, વાળ સફેદ થાય પણ વિચારો તાજા જ રહે અને જીવનના દરેક પડાવને સ્મિત સાથે આવકારી શકાય. અને જેમ યોગ આપણને જીવનનું જ્ઞાન અને સાચી કાળજી વિશેનું શિક્ષણ આપે છે ને, તેવી જ રીતે જીવનમાં જે શિક્ષણ આપણે લઈએ છીએ એનું પણ મહત્વ એટલું જ હોય છે કે જેના થકી આપણે જીવનમાં જે કંઈ પણ બનીએ છીએ એ બની શકીએ છીએ.
0: અને આજકાલનું શિક્ષણ પણ સમય સાથે બદલાયું છે, તો ચાલો આજે આ વિશે જાણીશું. એઆઈ અને સ્કૂલ, આ વિશે શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવણીની આ વાતચીતમાંથી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના શેર કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષય પર વાત કરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતો શિક્ષણ અને વર્ગખંડો, આ વિષય પર વાત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં રેખાબેન વ્યાસ ઉપસ્થિત છે, કે જેઓ લાર્સન એન્ડ ટોબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેન્ટર ફોર ટીચર્સ ટ્રેનિંગના સેન્ટર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રેખાબેન, સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે આકાશવાણીમાં એક ખૂબ જ નવા જ વિષય સાથે આજે મને બોલવાનો મોકો મળ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક શિક્ષણ, આ બંનેને કઈ રીતે સાંકળવામાં આવે? આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ છે એમાં એઆઈ આધારિત એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકના જ્યારે સર્વાંગી અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે કે જેથી બાળક ગોખણપટ્ટી છે અને પરીક્ષાઓ આપે, માર્ક્સ લાવે, સમજણ વગર પણ એ બધું પાકું કરે, આમાંથી એ બહાર આવી અને એક એવી જેને કહે કે શીખવાની પદ્ધતિ અપનાવે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિમાં કરેલા જે ઉદ્દેશ જે છે એને આપણે પામી શકીએ.
2: બાળક છે તો એને કઈ ઉંમરથી એને ટેકનોલોજીકલ ગેજેટ્સથી પરિચિત કરાવવો જોઈએ, અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી તો તેમાં બાળકો માટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

0: ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, તો આ બંને આપણે સાંકળી લઈએ.
1: તો સૌથી પહેલા મારે કહેવાનું કે બાળક જ્યારે નાનું હોય છે અને ખાસ કરીને એની ઉંમર 14 વર્ષ સુધી, ટેકનોલોજી એના હાથમાં આપવી એ એટલું ઉચિત નથી. એના ઘણા બધા કારણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એના મોબાઈલ લઈને જન્મે છે, એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો ટેકનોલોજી એ લઈ જ લેવાનું છે. પરંતુ એક શિક્ષણવિદ તરીકે હું એવું ઈચ્છીશ નહીં કે એ ટેકનોલોજી સાથે સતત સંકળાયેલો રહે. કારણ કે જ્યારે એ સમજવાનું શરૂ કરે કે આ ટેકનોલોજીનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો છે, ત્યાર પછી જો એ ટેકનોલોજીને એ હાથમાં લેતો થાય તો એ વધારે સારું છે. અને ઉપરાંત એના હ્યુમન બ્રેઇનના જે બીજા બધા જે આસ્પેક્ટ, જેમ કે એની થિંકિંગ એબિલિટી છે, એ બધાના વિકાસ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. બાળકના સમય માટે, બાળકના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે એવું કહેવામાં આવે છે કે 3 વર્ષથી 7 વર્ષ સુધી મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે. આ વર્ષ દરમિયાન એને જો હાથમાં ટેકનોલોજી ના આપીએ તો બાળક છે એ પોતાની એની અંદર રહેલી જે ક્ષમતા છે, એની વિચારવાની ક્ષમતા છે, એની ઓબ્ઝર્વેશન કરવાની જે એની સ્કિલ છે, આ બધાનું એનો એ વિકાસ થઈ શકે. એટલે ટેકનોલોજી બાળકને પહેલેથી આપવી એવું એના માટે હું બિલકુલ એના ફેવરમાં નથી. બીજું જે એક વાત કરેલી છે કે નવી શિક્ષણ નીતિમાં જે વાત કરેલી છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત છે. બાળકના હાથમાં ટેકનોલોજી આપવાની એવી વાત નથી. ટેકનોલોજી આધારિત શિક્ષણ એટલે શું? તો શિક્ષકો છે એને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની શોર્ટેજ છે. ઘણી બધી શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે. ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક છે એની પાસે સાધનો ઉપલબ્ધ નથી. બહુ જ અંતરિયાળ એવા વિસ્તારમાં જ્યારે શાળાઓ આવેલી છે ત્યારે શિક્ષકો પાસે એટલા બધા લિમિટેશન્સ આવી જાય છે કે બાળકને સારું શિક્ષણ આપવા માટે એ ઈચ્છે તો પણ એ નવી પદ્ધતિ એના ઉપલબ્ધ કરી શકતા નથી. જો આ શિક્ષક છે એ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ બરાબર એને સમજી શકે અને એનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં કરવો એ સમજી શકે તો ઘણું બધું છે. એ જે શિક્ષણ છે એના જે ઘણા બધા બેરિયર્સ છે, લેંગ્વેજના બેરિયર છે, એમાં પ્રયોગો કઈ રીતે શીખવાડવા એના બેરિયર્સ, એના કોન્સેપ્ટ ક્લેરિટી માટે જે બેરિયર્સ ઉભા થાય છે, આ બધા જે બેરિયર્સ છે એને સ્વાભાવિક રીતે શિક્ષકો છે એ ક્રોસ કરી શકે અને એક ઉત્તમ પ્રકારનું ઉત્કૃષ્ટ શિક્ષણ એ આપી શકે. મારે આમાં એક નાનકડી વાર્તા હું મૂકી દઉં છું. આપણે સૌએ સસલાની અને કાચબાની વાર્તા બધા જ મિત્રોએ સાંભળી હશે. બરાબર, એક રાજા હતો અને એને ખબર હતી કે સસલો હારી જવાનો છે, કારણ કે આળસુ છે, ઊંઘી જશે, એ તો છે જ એવો. એટલે રાજાને તો એમે ગામ લોકોને ખુશ કરવા હતા, એટલે એને એક ઇનામ જાહેરાત કરી દીધી કે સસલા અને કાચબાની સ્પર્ધા છે અને જીતશે એને 1,00,000 રૂપિયાનું ઇનામ. સસલાભાઈ આલ્ફા જનરેશનના, એટલે એણે પોતે તરકીબ વિચારી લીધી અને એણે કાચબાને કહ્યું કે આવું લાંબુ તો ક્યાં સુધી ચાલશે.
0: આ નવા જમાનાની વાત છે.
1: એટલે એણે કાચબા અને બંને જણાએ કોલેબરેશન કરી લીધું, બંને સમજૂતી સાધી. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં કાચબો સસલાની ઉપર બેસી ગયો. બંને જણાએ વાર્તાઓ કરીને જોક્સ કરી એટલે રસ્તો શાંતિથી કપાઈ ગયો. સસલાભાઈને ઊંઘ પણ ના આવી અને જ્યાં પાણી હતું ત્યાં આગળ સસલાભાઈ કાચબાની ઉપર બેસી ગયા અને આરામથી પાણી એને ક્રોસ કરી લીધું અને ફાઇનલી એ બંને જીત્યા. આ વાત મારે એટલે કેવી પડી કે અહીંયા આગળ કોલેબરેશન તમને જોવા મળશે, બંનેનો સંવાદ. જે નવી શિક્ષણ નીતિમાં જે ખાસ 4 C કયા છે ને, કે 21મી સદી માટે જે જરૂરી જે સ્કિલ્સ છે એ શિક્ષકોમાં હોવી જોઈએ. તો આ કઈ કઈ સ્કિલ્સ છે? તો કોલેબરેશન, કોલેબરેટિવ એજ્યુકેશન હોવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ શિક્ષકોમાં હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ. તમને આ ચારેય વસ્તુ અહીંયા જોવા મળશે કે કઈ રીતે આ બંને મિત્રોએ આ ચારેયનો સમાવેશ કરી અને એમનો જે ઉદ્દેશ્ય હતો એ પ્રાપ્ત કર્યો.
0: આલ્ફા જનરેશન માટે વાર્તાઓ પણ આધુનિક બની રહી છે.
1: જી, બિલકુલ.
0: રેખાબેન, જેમ આપણે વાત કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક શિક્ષણમાં થઈ રહ્યો છે અને ખાસ કરીને એક ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જ્યોગ્રાફિકલ હિન્ડ્રન્સીસ કહેવાય એવી પરિસ્થિતિમાં પણ AI ઉત્તમ કાર્ય આપી શકે છે, તો એપ્લિકેશન કઈ રીતે શક્ય છે?
1: ખૂબ ખૂબ સુંદર પ્રશ્ન આપે કર્યો. સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ અમારી સંસ્થાએ ગયા વર્ષમાં 150 જેટલા શિક્ષકોને, નવસારી જિલ્લાના શિક્ષકો તેમજ ત્યાંના CRC અને BRCOને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપી અને

0: સુંદર પરિણામ એ જોવા મળ્યું, કેમ કે દરેક શિક્ષકો એને વર્ગખંડમાં ઉપયોગ કરશે એવું જરૂરી નથી, પરંતુ હું 100% એવું કહીશ કે એમાંથી લગભગ 25% જેટલા શિક્ષકો મિત્રો એવા છે કે જેમણે એમના પ્રશ્નપત્રો કઈ રીતે બનાવવાના, હવે ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય કે પ્રશ્નપત્રમાં આ આ પ્રકારના પ્રશ્નો પૂછવા, તો શિક્ષકોને પણ ઘણી વખત એ શોધવામાં સમય જતો હોય છે કે ભાઈ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, નોલેજ આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના. આ વિષય છે, કોઈ પણ માની લો કે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન છે એને હું કઈ રીતે બાળકને મારે માત્ર પાઠ્યપુસ્તકમાંથી નથી ભણાવવું, પરંતુ એને મારે એવી રીતે ભણાવવું છે કે બાળકને આસપાસનો જે ઘટનાઓ જે જોતો હોય એની સાથે એ અનુસંધાન કરી શકે અને એ વિષયને વધારે સારી રીતે પૂરેપૂરું ઊંડાણથી સમજી શકે. તો એના માટે બની શકે કે શિક્ષકને એકદમ જ પાઠ્યપુસ્તકમાં એટલું બધું સમાવેશ ના પણ હોય, તો શિક્ષક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સારામાં સારા શિક્ષણ આપી શકે છે, કોન્સેપ્ટ ક્લેરિટી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરા કરી શકે છે. બીજું મારે એક હિતેશભાઈ ખાસ એ કહેવાનું છે કે અત્યારે જ્યોગ્રાફિકલ આપે જે વાત કરી કે ત્યાં શિક્ષકો પણ ઘણી વખત પૂરતા નથી, વિદ્યાર્થીઓમાં પણ માઇગ્રેટરીઝ વધારે છે એટલે કોન્સ્ટન્ટ એજ્યુકેશન નથી, તો આર્ટિફિશિયલ એજ્યુકેશનની મદદથી શિક્ષકો, કેમકે વોટ્સએપ આજકાલ બધા જ યુઝ કરતા હોય છે, તો જે વિદ્યાર્થીઓ છે કદાચ ગેરહાજર રહેતા હોય તો એની સાથે વિષયો છે એને શેર કરીને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ઘરે હોય તો પણ એ સારી રીતે સમજી શકે એ કરી શકે છે. અને અત્યારે આપણે જે વિષમતા જે શિક્ષણની જોવા મળે છે, અહીંયા આગળ એઆઈની મદદથી ચોક્કસ એ શિક્ષણ છે એની ગુણવત્તામાં સુધારો થઈ શકે.
1: રેખાબેન, આપણે એમ કહી શકાય કે એક જમાનામાં જ્યાં બ્લેકબોર્ડ હતા એનું સ્થાન હવે આજે વ્હાઇટ બોર્ડે લઈ લીધું છે, ચોક હતું ત્યાં માર્કર આવી ગયા છે, અને સાથે સાથે લેપટોપ અને અન્ય ગેજેટ્સની મદદથી વિદ્યાર્થીઓને આધુનિક જમાનાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. રેખાબેન, આપણે જેમ વાત કરી તેમ શિક્ષકો માટે પણ આને માટે એક આધુનિક ટેકનોલોજીકલ ટ્રેનિંગ આવશ્યક છે, તો વિદ્યાર્થીઓમાં આને કેવી રીતે અસર પડી રહી છે? જેમ આપણે વાત કરી કે શહેરી વિસ્તારોમાં પરિણામોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં એક આ ટેકનોલોજી ધીમે ધીમે આવી રહી છે, તો વિદ્યાર્થીઓ ઉપર એ કેવી રીતે પોઝિટિવ અસર આવશે?
0: નહીં, વિદ્યાર્થીઓ પર ચોક્કસ ખૂબ જ પોઝિટિવ અસર આવશે. અમે જે આગળ વાત દર્શાવી એ રીતે કે જ્યારે જ્યારે કોઈપણ વિષયો છે એમાં શિક્ષકોને ભણાવવામાં તકલીફ પડતી હોય, એમની પાસે કદાચ પ્રયોગો કરવાના પૂરતા સાધનો ના હોય, અથવા તો ઘણી વખત તો શિક્ષક આ સમયે શિક્ષક વિદ્યાર્થીની કુતૂહલતા જાગૃત કરવા માટે એક ક્લાસરૂમ છે, એનું વર્ગખંડ છે, એમાં એઆઈ આધારિત શિક્ષણને ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિ વધારશે. આપણે લર્નિંગ કઈ રીતે થાય છે ને એ સમજવાનું ખૂબ જ જરૂરી છે. લર્નિંગ માટે એવું નથી કે ક્લાસરૂમમાં આવી રીતે તમે પાઠ ભણાવશો, શિક્ષક ભણાવશે, બાળક ગોખશે, યાદ રાખશે તો જ ભણશે. જો બાળકમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થશે તો બાળક એની જાતે સમજવાનું છે વિષયને અને ઊંડાણથી જાતે જ સમજશે. એટલે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં શિક્ષક માટે એ આ એક આશીર્વાદ રૂપ થઈ જશે, કારણ કે એની મદદથી એ વિષયને ઊંડાણપૂર્વક ભણાવી શકશે અને જેથી કરીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન થાય. અને આપ નહીં માની શકો કે અત્યારે પણ નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ પણ આવેલું છે.
1: રેખાબેન, જ્યારે આપણે ટેકનોલોજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ એજ્યુકેશન, તો એક સાથે સાથે એક્સપેરિમેન્ટ, એક એક્સપેન્ડિચર, ખર્ચનું પણ એક આપણે જોવું જોઈએ પ્રમાણ. તો આ ટેકનોલોજી કેટલી ખર્ચાળ છે, અને ખાસ કરીને શિક્ષણમાં રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, તો આ એક એક્સપેન્ડિચર રેશિયો છે તેની આપણે વાત કરીએ.
0: એક્સપેન્સીસની માટે વાત કરીએ તો આ વખતે શિક્ષણમાં બજેટ આપણે સરકારે પ્રમાણમાં વધારેલું છે, અને જ્યારે અમે લોકો ગવર્મેન્ટ શાળાની જ્યારે મુલાકાત લેતા હોઈએ છીએ તો જોઈએ છીએ લગભગ શાળાઓમાં ઇવન આઈએફપી, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ વગેરે અવેલેબલ છે, જેમાં ઘણા બધા એનજીઓ અને સરકાર બંનેનું ખૂબ જ એનું યોગદાન રહેલું છે, કેમ કે ઘણી બધી સંસ્થા

0: પણ શાળાઓમાં કોમ્પ્યુટર્સ, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ અને એ બધું દાનમાં આપતી હોય છે, અને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. એટલે જ્યાં સુધી ગુજરાત રાજ્યની જો વાત આપણે કરીએ તો ટેકનોલોજીની બાબતમાં એવું નથી કે ખર્ચો એટલો બધો, એટલે ખર્ચો છે ખરો, નથી એવું નહીં કહું, કેમ કે આ દરેક અહીંયા ટેકનોલોજી જોઈએ જ, કોમ્પ્યુટર્સ જોઈશે, ઇન્ટરેક્ટિવ પેનલ્સ જોઈશે તો જ શિક્ષકો ભણાવી શકશે, નહીં તો નહીં ભણાવી શકે. વાઈફાઈ જોઈશે જ, હવે ત્યાં આગળ વાઈફાઈ અવેલેબલ નહીં હોય તો કોમ્પ્યુટર હશે તો પણ એ લોકો ધારશે તો પણ એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણ નહીં આપી શકે. એટલે આ બધા લિમિટેશન્સ તો 100% છે જ, એવું હું નથી કહેતી, પરંતુ તેમ છતાં પણ એને પહોંચી શકશે. ખાનગી શાળાઓમાં વાત કરીએ તો બે પ્રકારની ખાનગી શાળાઓ છે. એક તો એવી શાળાઓ કે જે 1 લાખ જેવી મોટી ફીસ લે છે એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, પણ બીજી શાળાઓ ચોક્કસ એવી છે કે જ્યાં આગળ ફીનું ધોરણ પણ ખૂબ જ નાનું છે અને ત્યાં આગળ શિક્ષકોના પગાર પણ ખૂબ જ ઓછા છે, અને આવી શાળાઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવે છે. આવી શાળામાં ટેકનોલોજી પણ ઉપલબ્ધ નથી અને એક લોઅર મિડલ ક્લાસ છે જે આ શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે. એટલે આ એક ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય, કેમ કે ગવર્મેન્ટની શાળાઓને આપણે મદદ કરી શક્યા છે ત્યાં સરકારની મદદ મળી રહી છે. ખાનગી ટોપ સ્કૂલ્સને પ્રોબ્લેમ નથી, પણ વચ્ચેની શાળામાં ખર્ચો ખરેખર વધારે છે અને પહોંચી વળવાની ક્ષમતા હોવી જોઈએ.
1: રેખાબેન, સાથે સાથે એ પણ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ શિક્ષણ માટે અને જેને કહેવાય ને અપગ્રેડેશન ઇન એજ્યુકેશન, તેની સાથે સાથે કેટલાક ડેન્જર પોઈન્ટ્સ, ભયસ્થાન પણ રહેલા છે, તો આપણે તેની પણ ચર્ચા કરીએ.
0: બિલકુલ, સારી વાત, બહુ સરસ વાત કહી, અને મને અહીંયા ફરી પાછી એક વાર્તા કહેવાનું મન થઈ જાય છે. તમે કંટાળશો તો નહીં ને?
1: ના, શ્રોતાઓ માટે આપણે કહીએ,
0: બધાને ખબર છે ગધેડાની વાર્તા છે. ગધેડાનો માલિક છે, એ ગધેડાની ઉપર મીઠાની ગુણી મૂકી અને એને એક ગામમાંથી બીજા ગામમાં મોકલવાનો હતો. ગધેડાએ 2 દિવસ તો વ્યવસ્થિત કામ કર્યું અને પછી ગધેડો તો આલ્ફા જનરેશન એટલે વેરી સ્માર્ટ, બેસી ગયો પાણીમાં,
1: નદીના પાણીમાં,
0: અને માલિકને એમ થાય કે આ રોજ કેમ મીઠું મને આવતું નથી. પછી એ સમજી ગયો કે ગધેડો બહુ હોશિયાર છે, એટલે એણે એક દિવસ કપાસની ગોળી ભરી. સૌને ખબર છે કે શું હાલત થઈ. એટલે આપણી સિસ્ટમ પણ આવી જ છે. સરકાર ખૂબ ઈચ્છશે અને આપણા શિક્ષણવિદો, શિક્ષણની નીતિઓમાં એઆઈ એજ્યુકેશન હોવું જોઈએ, ટેકનોલોજી હોવું જોઈએ, ક્લાસરૂમ્સને આપણે બધા અપડેટ રાખશું, ટેકનોલોજીથી એકદમ સજ્જ કરશું, બધું બરાબર છે. એટલા માટે કે સિસ્ટમ સરસ રીતે ચાલે, જે એમનો ઉદ્દેશ છે એ રીતે ચાલે. પણ સિસ્ટમમાં જો રહેલા માણસો એવું વિચારવા લાગશે કે આ તો હવે એઆઈ આવી ગયું, મારે કંઈ વિચારવાની જરૂર નથી, હું XYZ મારા જે પ્રોમ્પ્ટ આપવાના હોય એ આપી દઉં એટલે મને મારું પ્રશ્નપત્ર મળી ગયું, મારે કાંઈ જ વિચારવાની જરૂર નથી, આવું જ્યારે વિચારવાનું શરૂ કરશે તો વિચારો કે કેટલી ભયંકર પરિસ્થિતિ આવશે. કેમ કે માણસ છે, અત્યારે માણસની જ્યારે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો એના મગજ એટલે એનું એની વિચારવાની ક્ષમતા અને વિચારવાની શક્તિ પર જ આ સ્થળે, આ જગ્યાએ આપણે સૌ ઊભા છીએ. એટલે જો વિચારવાનું ક્ષમતા એની બંધ પડી જશે, બાળકની, શિક્ષકોની અને આપણી, તો સ્વાભાવિક છે કે લોંગ ટર્મમાં એની જનરેશનને ખૂબ જ નેગેટિવ અસર પડશે. એટલે એનો બહુ જ વિચારીને એઆઈ નો માલિક હું છું પણ એઆઈ મારો માલિક ના બની જાય, એ ધ્યાન રાખી અને કામ કરવાનું છે.
1: શ્રોતા મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો, આ વિશે આપણી સાથે સુંદર માહિતી માટે રેખાબેન વ્યાસ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા, અને જૂના જમાનાની અને આધુનિક વાર્તા, આલ્ફા જનરેશનની વાર્તાઓ દ્વારા આપણને ખૂબ જ ઉત્તમ રીતે વિષયની છણાવટ કરી, તેની માટે અને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાણીની વાતચીત. એઆઈ અને સ્કૂલ આ વિષય ઉપર આપે ઘણી સરસ મજાની માહિતી મેળવી હશે આ વાતચીતમાંથી, અને ઘણી ઉપયોગી બાબત પણ આપને જાણવા મળી હશે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે કાર્યક્રમમાં આપની પસંદગીનું એક સરસ મજાનું ગીત સંભળાવવાનો. હવે કાર્યક્રમમાં સાંભળીએ જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીની પસંદગીનું એક ગીત, ફિલ્મ ભગત ગોરા કુંભાર.
2: પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા.

0: શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
1: આવજો, ફરી મળીશું.
2: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

વૈભવી વઢવાણાને આપ સાંભળી રહ્યા હતા રચના હતી અવિનાશ વ્યાસની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: फ्रांस की अध्यक्षता में हो रहे 52वें G7 शिखर सम्मेलन के लिए कुछ प्राथमिकताएं तय कर दी गई हैं। इनमें आर्थिक असंतुलन को कम करना, साझा विकास को बढ़ावा देना और अंतर्राष्ट्रीय साझेदारियों को नया स्वरूप देना शामिल है. इसके अलावा महत्वपूर्ण और खनिज आपूर्ति श्रृंखलाओं को अधिक मजबूत बनाने, ऑनलाइन प्लेटफॉर्म पर नाबालिगों की सुरक्षा सुनिश्चित करने तथा प्रमुख भू राजनीतिक संकटों के समाधान पर भी चर्चा होने की उम्मीद है. प्रधानमंत्री नरेंद्र मोदी इस शिखर सम्मेलन में हिस्सा लेने के लिए कल एवियन पहुंचेंगे. प्रधानमंत्री फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के निमंत्रण पर एवियन आएंगे, क्योंकि इससे प्रधानमंत्री नरेंद्र मोदी को विश्व नेताओं के साथ ऐसे मुद्दों पर चर्चा करने का महत्वपूर्ण अवसर मिलेगा

0: जो न केवल भारत बल्कि पूरे ग्लोबल साउथ के लिए अहम है। उल्लेखनीय है कि G7 शिखर सम्मेलन में यह भारत की 13वीं भागीदारी होगी, जबकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार 7वीं बार इसमें हिस्सा लेंगे। G7 शिखर सम्मेलनों में भारत की नियमित भागीदारी वैश्विक शांति, सुरक्षा और विकास से जुड़ी चुनौतियों के समाधान में नई दिल्ली की भूमिका और योगदान को मिल रही बढ़ती वैश्विक मान्यता को दर्शाती है। अंकित कुमार, आकाशवाणी समाचार, एवियन फ्रांस।
1: सर्वोच्च अदालत समक्ष अयोध्यामां श्री राम जन्मभूमि मंदिरमां आપવામાં આવેલા दान અને પ્રસાદના દુરુપયોગના આરોપો પર FIR નોંધવા અને અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે। મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ CBI જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી। અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરુપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે। ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ CBI તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે। તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે। કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે। નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે। તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
1: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધવિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે। ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી। મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો। બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો। ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ। આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે। તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે। આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે। આગામી 6-7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે। દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે। તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી

0: તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામમાં પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરાયેલી કરોડો રૂપિયાની જોગવાઈથી ખેડૂતો સમૃદ્ધ થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
1: ભારતમાલા હોય, જેટકોનું હોય કે નવી સિવિલ હોસ્પિટલ થરાદ મુકામે હોય, આ તમામ કામ ન ભૂતો ન ભવિષ્યથી લોકોને ઇઝ ઓફ ડુઈંગ ઇઝ ઓફ લિવિંગ આ કન્સેપ્ટમાં સારું જીવન ધોરણ મળી રહે, પોતાનું ઘર સશક્ત બને એ માટેના જે કાર્યક્રમો અને જે જનકલ્યાણના કામો સાહેબે કર્યા છે એ લોકો સુધી અને લોકોને મળી અને એને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.
0: ભાવનગરમાં ભાજપ દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળ પર સ્વચ્છતા સેવા કરવામાં આવી. તમામ લોકોએ શહેરની સુંદરતામાં વધારો કરવામાં યોગદાન આપ્યું. સાથે જ પ્રગતિપથ યાત્રામાં જિલ્લાના વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરાઈ. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ BSFના 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. અહીં 30,000 વૃક્ષો વાવીને વન કવચનું નિર્માણ કરાશે. અરવલ્લી જિલ્લામાં ગત 12 વર્ષમાં રેલવે માળખાનું વિસ્તરણ કરવામાં કેન્દ્ર સરકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ અરવલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવિધ સ્થળ પર અંડરપાસ બનાવવા, બાયડ રેલવે મથકને Dમાંથી B ગ્રેડમાં ફેરવવા, BSNLના ટાવરની મંજૂરી સહિત આર્મી કેન્ટીનને મંજૂરી અપાઈ છે.
2: 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમને ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે. એની સાથે સાથે વંદે ભારતનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
0: અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર લીક મામલે 2, જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે છેતરપિંડી કરતા 1 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ બનાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના JCPએ જણાવ્યું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે. આરોપીઓએ ગ્રુપમાં નાખેલા મેસેજ જોઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીટનું પેપર ખરીદવા સંપર્ક કર્યો હતો. લગભગ 1,000થી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. તપાસ બાદ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથકેથી આસામના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લામાં 1 જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો

યોજાઈ રહ્યા છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા વિશાળ યોગ સત્રનું આયોજન કરાયું. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, શ્વાસ સંબંધિત યોગ ક્રિયાઓ, ધ્યાન અને માનસિક શાંતિ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું. યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટેના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદના વેજલપુર ખાતે સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ડીઆઈજી મકરંદ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ ગુણ લાવનાર 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 80%થી વધુ ગુણ લાવનાર 125 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત વિવિધ વિષય પર પીએચડી કરનાર અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર 10 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. અરબી સમુદ્રના કિનારે વસેલા સુદામાપુરી પોરબંદરમાં હાલ ઉનાળાની મોસમનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. બળબળતા ઉનાળામાં પોરબંદર શહેર અગનગોળો બની ગયો હોય તેમ આકાશમાંથી ભારે ગરમી લોકોને આકુળ વ્યાકુળ કરી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાઈ રહી છે તો રાત્રે પણ લઘુત્તમ તાપમાનનો પારો મહત્તમ તાપમાનથી માત્ર 5-7 ડિગ્રી સેલ્સિયસના ફરકમાં રહેતો હોવાથી રાત્રે પણ ભારે ગરમી વર્તાઈ રહી છે. પોરબંદર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળોની અવર જવર વચ્ચે પવનની ગતિ મંદ પડતા બફારો વધ્યો છે, જેના કારણે નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે. ભારે ગરમીના પ્રકોપ વચ્ચે તાજેતરમાં અતિ પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં સમગ્ર પોરબંદર ભક્તિમય બની ગયું છે. પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા શહેરમાં પણ હવેલીઓમાં ઠાકોરજીના વિવિધ દર્શનનું આયોજન થઈ રહ્યું છે તો નાના ગામડાઓમાંથી ભક્તો શહેરની હવેલીઓમાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુશાસન અને વિકાસના ફળ પહોંચાડવાના હેતુથી જિલ્લાના બગવદર ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રાના બીજા તબક્કા અંતર્ગત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તથા જનસુવિધા પરિયોજનાઓની સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ સામાજિક વનીકરણ વિભાગ રાણાવાવ રેન્જ દ્વારા 8-14 જૂન દરમિયાન વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. તાજેતરમાં પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવાની દિશામાં સરકારે મહત્વનું પગલું લીધું છે. વિકસિત પોરબંદર ફર્નિચર સંમેલન અંતર્ગત દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને રાજ્યના વન પર્યાવરણ તથા વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડાની ઉપસ્થિતિમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ, રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ માળખાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સંમેલનમાં શ્રી માંડવિયાએ રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકારના વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગને 4 માર્ગીય બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી 6 મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે દરિયાકાંઠામાંથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર રેલવે અને રાજમાર્ગ જોડાણથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણવામાં આવ્યું છે તેમ ઉમેર્યું. સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટા પાયે રોકાણ, રોજગારીનું સર્જન

જનોને નાના મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા પણ શ્રી મોઢવાડિયાએ વ્યક્ત કરી હતી. પોરબંદરમાં વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજાયું. તેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને માળખાકીય સુવિધા, બંદર, હોસ્પિટલ, વિમાનમથક અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા રહ્યા છે. હમણાં જ આપ પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

નિગમ ઉપાધ્યાય અમી કોઠીચા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા રચનાથી સુખદેવ પંડ્યાની. હવે સાંભળીએ શ્યામ સાધુની આ રચના નિગમ ઉપાધ્યાય અમી કોઠીચા અને સાથીઓના સ્વરમાં.

निगम उपाध्याय अमी कोठीचाने आप सांभळी रह्या था रचनाथी तुषार શુક્લની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજની સભાના કાર્યક્રમોમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સહૃદય સ્વાગત છે. બરાબર 5 વાગે હિન્દીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

થોડી જ મિનિટો બાદ બરાબર 5 વાગ્યા અને 10 મિનિટે આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5 વાગ્યા અને 45 મિનિટે લોકસંગીત અંતર્ગત પ્રાચીન ભજનો અને લોકગીતો. આજના કલાકારો છે કૌશિક શ્રીમાળી અને ભાનુભાઈ તુરી. 6 વાગ્યા અને 30 મિનિટે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જે આજે કમ્પેર કરશે પ્રિયલ દેસાઈ, જેમાં આપ ખગોળ વિજ્ઞાન

અને ભારતની અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ વિશે ઇસરોના સાયન્ટિસ્ટ કે આર શુક્લા સાથે પ્રિયલ દેસાઈનો સંવાદ સાંભળશો. નિર્માણ રાજેશ ખરાડી અને આજનો બીજો વિષય છે પંડિત રામપ્રસાદ બિસ્મિલ જયંતી. સાંજે 7 વાગે બિનફિલ્મી ગીતો, 7 વાગે અને 22 મિનિટે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8 વાગે સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8 વાગે અને 30 મિનિટે આપ સાંભળશો ગુજરાતી બિનફિલ્મી ગીતો, 9 વાગે અને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું, રાત્રે 10 વાગે આપ સાંભળશો ગુજરાતી નાટક સૌનો લાડકવાયો, લેખન અને પ્રસ્તુતિ રાજેન્દ્ર ભગત અને સંકલન જયકૃષ્ણ રાઠોડ, રાત્રે 10 વાગે અને 30 મિનિટે શાસ્ત્રીય સંગીત અંતર્ગત શ્રીમતી મોનિકા શાહ દ્વારા શાસ્ત્રીય ગાયન, રાગ રાગેશ્રી, તબલા સંગત શ્રી બિમલ ભટ્ટાચાર્ય, હાર્મોનિયમ પર સંગત આપશે અકુલ પંચાલ અને તાનપુરા સંગત હિમાની રાઠોડ, અને રાત્રે 11 વાગે અને 10 મિનિટે સમાચાર સેવા પ્રભાગ દ્વારા વિદેશ નીતિ પર વિશેષ શૃંખલા પ્રસ્તુત થશે. તો આ હતું હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પશ્ચિમ કચ્છ ભુજના જણાવ્યા અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે હિરેન નરોત્તમભાઈ ગાંધી, ઉંમર વર્ષ 36, રહેઠાણ ગ્રામલક્ષ્મી સોસાયટી જૂનાવાસ માધાપર. તેઓ પોતાના ઘરેથી તારીખ 17-4-2026ના રોજ ક્યાંક ચાલ્યા ગયા છે, જેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પશ્ચિમ કચ્છ ભુજની અન્ય એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિનું નામ છે કશ્યપ જયેન્દ્રભાઈ ગોસ્વામી, ઉંમર વર્ષ 21, રહેઠાણ ક્રિષ્ના પાર્ક જૂનાવાસ માધાપર તાલુકો ભુજથી તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ કચ્છી અને ગુજરાતી ભાષા જાણે છે. વધુ એક પશ્ચિમ કચ્છ ભુજની જે યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે જ્યોતિ કરશનભાઈ કોળી, ઉંમર વર્ષ 19, તેઓ પોતાના રહેઠાણ હરિપરવાડી વિસ્તાર ભુજથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. જે કોઈને પણ આ વ્યક્તિઓ અંગે માહિતી કોઈ પતો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેઇલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. કવિ સંદીપ પુજારાની એક કવિતા સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કવિ લખે છે કે મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું, મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું, બે આંખોએ કશું જોયું હશે તારા વદન જેવું. મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું, બે આંખોએ કશું જોયું હશે તારા વદન જેવું, ને કરે છે કોણ એવું તે કર્યું મારું જતન જેવું, કરે છે કોણ એવું તે કર્યું મારું જતન જેવું, હૃદયમાં આવીને તારા મને લાગ્યું વતન જેવું, હૃદયમાં આવીને તારા મને લાગ્યું વતન જેવું. તો આ સુંદર કવિતા સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને માણી

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયા.

દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોરનો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગહેરા દાગ ફિલ્મનું આ ગીત આશા ભોંસલે અને મહંમદ રફીના સ્વરમાં, રવિનું સંગીત અને શકીલ બદાયુનીની ગીતરચના.

સમાધિ ફિલ્મનું હવે આ ગીત આપ સાંભળશો લતા મંગેશકર અને અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં, સી રામચંદ્રનું સંગીત અને રાજેન્દ્ર કૃષ્ણની ગીતરચના.

0: अरे भाई तया सांभळ्यू, आपणे दरियामां હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને તલત અઝીઝના સ્વરમાં બાજાર ફિલ્મનું આ ગીત, ખયામનું સંગીત અને મખદુમ મોયુદ્દીનની ગીત રચના.

હવે સાંભળીએ આજના ગુલમોહર કાર્યક્રમનું અંતિમ ગીત લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું. સંગીતકાર SD બર્મન અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા અભિમાન ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ લોકસંગીત. કાર્યક્રમ શરૂ કરતા પહેલા લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: લોકસંગીતના કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પ્રાચીન ભજનો. કૌશિક શ્રીમાળીના સ્વરમાં ભજનોની રચના કવિદાદ અને ભાટી હરજીની.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ભાનુભાઈ તુરીના સ્વરમાં ગવાયેલા લોકગીતો સાથે આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા સિંધીમાં સમાચાર આપ સાંભળશો બરાબર 6 વાગે અને 15 મિનિટે.

0: આ 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી પ્રમાણે આજનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33% નોંધાયું. આવતીકાલે મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર સમાપ્ત થયા. નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 6:30 આપ સાંભળશો યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આખા દિવસ તમે ખૂબ જ કામ કર્યું હશે, થાકી ગયા હશો, તો તમારો આ થાક ઉતારવા માટે તમારા માટે આ કાર્યક્રમ પ્રસ્તુત છે. યુવાની યુવા મિત્રો માટેનો આ કાર્યક્રમ યુવાની આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. મિત્રો, આજે પણ આપણે આ કાર્યક્રમમાં અવનવી વાત કરવાની છે, એક એવા વિષય પર વાત કરવાની છે કે જે આપણા દિલમાં વસેલો એક વિષય છે. આપની ગમતી વાત એટલે કે અવકાશ વિશે, ગગન વિશે, યુનિવર્સ વિશે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ઉનાળાના જે દિવસો છે એ પૂરા થવા આવી રહ્યા છે, અને જ્યારે આ દિવસોમાં આપણે ધાબા પર જઈએ ત્યારે તારાને જોતા, ત્યારે તારો જ્યારે ખરતો હોય અને ત્યારે આપણે એક વિશ માંગતા, અને ત્યારે બધા લોકોએ કંઈક ને કંઈક એવી વિશ માંગી હશે, અને ક્યાંક એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હશે કે કાશ હું તારા પાસે જઉં, કાશ હું ચંદ્ર પાસે જઉં, કારણ કે એ એક ફેસિનેશન લાગે કે મારે પણ ચંદ્ર પાસે જવું છે. પરંતુ હવે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આ રિયલ એક્સપિરિયન્સ, ચંદ્ર, તારા, પ્લેનેટ આ વિશે આપણે વાત કરવાની છે, અને આવી જ આપણે વાત કરવા માટે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખાસ અતિથિ હાજર છે, કે આ શુક્લા, સાયન્ટિસ્ટ એન્જિનિયર એટ ઇસરો. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ આનંદ થયો તમારી સાથે આપણે આ વિષય પર વાત કરવાની છે.
1: થેન્ક યુ સો મચ. I'm glad I'm invited over here. આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: કિયાજી, હવે આપણે વાત કરી છે ખગોળશાસ્ત્ર વિશે, તો આપણે જ્યારે વિચારતા હોય કે આ ગ્રહો કેટલા વિશાળ છે, તારા કેવા નાના લાગે છે, તારા કેમ ચમકે છે, હવે ઘણા બધા માનવ સહજ પ્રશ્નો ઉત્પન્ન થાય, તો ખગોળશાસ્ત્ર વિશે જણાવો કે કેમ લોકોને એ જાણવાની જિજ્ઞાસા છે, ફેસિનેટિંગ લાગે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને લઈને ખૂબ જ જિજ્ઞાસા હોય છે.
1: આ જિજ્ઞાસા ખૂબ સ્વાભાવિક છે પ્રિયલ. આપણે ક્યાંથી આવ્યા, જીવન કેવી રીતે બન્યું, આપણે શું એકલા છીએ આખા બ્રહ્માંડમાં, કે પૃથ્વીની બહાર શું શું ચાલી રહ્યું છે, એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે. અને એ બધા પ્રશ્નોના જવાબ હું કહીશ કે એસ્ટ્રોનોમી પાસે છે. એટલા માટે જ એસ્ટ્રોનોમી જે છે એ એક સબ્જેક્ટ છે કે જે બધાને પ્રિય હોય, અને એકવાર એનું સ્ટડી ચાલુ કરી દે તો એને છોડી ન શકે ક્યારેય.
0: જી જી કિયાજી, હવે વાત કરીએ તો નાસા છે, આપણે ઇસરો પણ આપણે હવે એ તરફ આગળ વધી રહ્યા છે કે માર્સ પર, ચંદ્ર પર આપણે જીવન શરૂ કરવાની આપણે બહુ નજીક છીએ, તો કેટલું પોસિબલ છે કે આપણે નિયર બાય ફ્યુચર આપણે ત્યાં પણ જીવન વિતાવી શકીશું?
1: આજે વિશ્વભરના વૈજ્ઞાનિક, પછી એ નાસાના હોય, યુરોપિયન સ્પેસ એજન્સીના હોય કે ચાઇનાના હોય,

0: માર્શિયન હેબિટેટ ઉપર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. માર્શિયન હેબિટેટ એટલે મંગળ પર વસવાટ માટેના. હવે જે મંગળ પર વસવાટ કરવો એ એટલો સહેલો નથી, એનું પ્રોટોટાઇપિંગ જરૂરથી થયું છે. મેજર એમાં કન્ટ્રીબ્યુટર છે નાસા, કે જેણે એના પ્રોટોટાઇપ્સ પ્રૂવ કર્યા છે. હવે આપણને પહેલા પ્રશ્ન એવો થાય કે મંગળ પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે, રહી શકાય કે ના રહી શકાય? તો મંગળ ગ્રહ વિશે હું જણાવીશ કે ત્યાંનું જે એવરેજ ટેમ્પરેચર છે એ -60 ડિગ્રી છે. ઇટ્સ અ વેરી ડ્રાય પ્લેનેટ. ખાલી પોલર રિજન્સમાં જ થોડો આઈસ અવેલેબલ છે, અધરવાઇઝ વોટર ઇઝ ઓલ્સો વેરી રેર. અને ત્યાંનું જે વાતાવરણ છે એ બી ઘણું થિન છે. અત્યારનું પૃથ્વીનું જો એર પ્રેશર આપણે 100% ગણતા હોઈએ તો ત્યાંનું એટમોસ્ફિયરિક પ્રેશર 1% જ છે. અને ઓન ટોપ ઓફ દેટ ત્યાં યુવી રેડિયેશન્સ બી ઘણા બધા છે. તો ચેલેન્જ એ છે કે એવા રેડિએટિવ એન્વાયરમેન્ટમાં માણસ ત્યાં કઈ રીતે રહી શકે. તો એનો જવાબ એવો છે કે સૌથી પહેલા ત્યાં જે માર્શિયન સોઇલ છે, અહીંયાથી કંઈ આપણે રેતી ઈંટ સિમેન્ટ લઈને તો ત્યાં જઈ ન શકીએ, બરાબર ને? તો પછી ત્યાંની જે માર્શિયન સોઇલ, જે રિગોલિથ કહેવાય, એમાં પોલિમર કોમ્પોઝિટ્સની મદદથી એક પહેલા તો શેલ ક્રિએટ કરવામાં આવે છે. એ શેલ બનાવ્યા બાદ જ એસ્ટ્રોનોટ્સને ત્યાં મોકલી શકાય. અને એ એસ્ટ્રોનોટ્સ ત્યાં જઈને એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરશે કે જે ટોટલી રિયુઝેબલ હોય. ત્યાં બધું જ રિયુઝેબલ છે, પછી એ હવા હોય, પાણી હોય, એનર્જી હોય કે વેસ્ટ મેનેજમેન્ટ હોય. તો આ બધી ચેલેન્જીસ સાથે આપણે યસ કોશિશ કરી રહ્યા છીએ કે આપણે માર્સ પર વસવાટ કરી શકીએ.
1: જી, હવે આપણે યુનિવર્સની વાત કરતા હોય તો આપણે એક પ્રશ્ન થાય કે આવા તો કેટલા યુનિવર્સ છે, જો આપણે તો કંઈ નથી. એટલે આપણે જે જાણી શક્યા છે માત્ર 5% છે, હજુ 95% તો ખબર જ નથી કેટલું છે. તો યુનિવર્સ કેટલું વિશાળ છે, કેવા રહસ્યો છે યુનિવર્સ છે આપણને હજુ ખબર નથી, પરંતુ હજી આમ સંશોધન થઈ રહ્યું છે અને આપણી સામે નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે.
0: એક અંદાજ પ્રમાણે આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલા થયેલી છે. એટલે એસ્ટ્રોનોમી પાસે એટલો સ્કોપ છે કે એટલા વર્ષોનો ઇતિહાસ એ સ્ટડી કરી શકે. અને જ્યાં સુધી ગેલેક્સીઝનો સવાલ છે, લગભગ 2 ટ્રિલિયન ગેલેક્સીઝ જે છે એ આપણી વિઝિબિલિટી રેન્જમાં છે, એની બહાર કેટલી છે આપણને ખબર નથી. જ્યારે બિગ બેંગ થયું અને યુનિવર્સ ક્રિએટ થયું ત્યારની જે ગેલેક્સીઝ છે એ તો આપણા સુધી રીચેબલ જ નથી. જે ન્યૂ ગેલેક્સીઝ છે જે આપણી વિઝિબિલિટીમાં છે તે પણ 2 ટ્રિલિયન જેટલી છે.
1: હવે આપણે આ બધે સંશોધન માટે આપણે એસ્ટ્રોનોટ્સને આપણે મોકલતા હોઈએ છીએ અવકાશ પર, તો એના માટેની પૂર્વ તૈયારીઓ કેવી હોય છે, કઈ રીતે ટ્રેન કરવામાં આવે છે અને આખરી ઘડીએ તેમને કેવી રીતે મિશન માટે તૈયાર કરવામાં આવે છે, કઈ પ્રકારનું મોટિવેશન એમને આપવામાં આવે છે? એટલે કે ડ્યુરિંગ ધ મિશન, પ્રી મિશન અને પોસ્ટ મિશન, તો આ બધી પ્રોસેસ કેવી હોય છે? કારણ કે ઇસરો ઘણા બધા આપણે એસ્ટ્રોનોટ્સને મોકલ્યા છે, તો એસ્ટ્રોનોટ્સને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
0: એસ્ટ્રોનોટ્સ તૈયાર કરવાને એ લગભગ 10-15 વર્ષની ટ્રેનિંગ એના માટે લાગે છે. ઇટ્સ વેરી ટફ જોબ. એસ્ટ્રોનોટ્સ, તમે શુભાંશુ શુક્લાનો વિશે બી સાંભળ્યું હશે, રિસેન્ટલી એ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એ ગયા હતા અને સફળતાપૂર્વક પરીક્ષણ કરીને પાછા આવ્યા છે. તો એસ્ટ્રોનોટ્સની જે ટ્રેનિંગ છે ને એ લગભગ 4 તબક્કાઓમાં વહેંચાયેલી છે. પહેલા એક બેઝિક ટ્રેનિંગ હોય જેમાં ક્લાસરૂમ થિયોરીઝ હોય, પછી એમને સુપરસોનિક જેટ્સ એનું પાયલોટિંગ શીખવાડવામાં આવે, પછી એમને ઇમરજન્સી સિચ્યુએશન્સમાં કેવી રીતે સર્વાઈવ થવું એ બધી ટેકનિક શીખવાડવામાં આવે. પછી જે એમનો સેકન્ડ ફેઝ હોય છે એમાં એ લોકોને વેઇટલેસનેસ, બીકોઝ દેર ઇઝ અ માઇક્રોગ્રેવિટી વધે, ત્યાં તમને ઓલમોસ્ટ વેઇટલેસ ફીલ થાય, તો એવા વાતાવરણમાં કેવી રીતે ફ્લોટ થવું, મૂવ થવું, ડેઈલી દૈનિક આપણી ક્રિયાઓ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય. અને પછી એમને મિશન સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવે લગભગ 3જા તબક્કામાં, જે એકચ્યુઅલ ક્રૂ મોડ્યુલ જેમાં એ લોકો ફ્લાય થવાના હોય એનો સિમ્યુલેટેડ વર્ઝન્સ હોય. એ મોડ્યુલ્સમાં એ લોકો ઘણા બધા કલાકો સુધી કામ કરે અને એ મોડ્યુલ એટલું બધું સારી રીતે ટેકનિકલી એમને સમજાવવામાં આવે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં પણ એમના મનમાં અને દિમાગમાં એ આખી પેટર્ન થોરોલી એમને યાદ હોય, જેથી કરીને કોઈ પણ સિચ્યુએશન એ હેન્ડલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન્ટલ ટ્રેનિંગ. એ લોકોને ઘણીવાર ટીમ બિલ્ડિંગ માટે અલગ હેબિટેટમાં જુદેથી રાખવામાં આવે, જ્યાં એ લોકો કમ્યુનિકેશન અને જેને કહેવાય ને એક રિઝિલિયન્સ બિલ્ડ કરી શકે અમોંગ ધ ટીમ. તો એ બધી ટ્રેનિંગ થયા પછી આપણે એક એસ્ટ્રોનોટ કહી શકાય કે હી ઇઝ રેડી ટુ સ્પેસ ટ્રાવેલ.
1: અરે વાહ, નાઇસ. વાત કરતા હોય છે ટાઈમ ટ્રાવેલિંગની, પેરેલલ યુનિવર્સની, આપણે એલિયન્સ વિશે આપણે ખાસ વાત કરીશું, કારણ કે અનેક લોકો હજુ પણ પૂછી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર છે કે નહીં. ઘણી વખત આપણે પેલી યુએફઓ જોતા હોઈએ છીએ, આપણી સામે આવા ક્લિપ્સ પણ આવતી હોય છે. હવે

0: ફેક છે કે રિયલ છે વી ડોન્ટ નો, બટ એલિયન્સ વિશે શું કેવું છે, પેરેલલ યુનિવર્સ વિશે શું કેવું છે અને ટાઈમ ટ્રાવેલિંગ વિશે શું કેવું છે?
1: જ્યાં સુધી એલિયન્સ નો સવાલ છે ને, ટિલ ડેટ ઇટ ઇઝ જસ્ટ અ સ્પેક્યુલેશન. હા, પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે માઇક્રોબ્સ કહીએ, એક કોષીય કે બહુકોષીય જે ફંગાઈ છે, એનું એક્ઝિસ્ટન્સ વૈજ્ઞાનિકો અમુક હદે સાબિત કરી શક્યા છે. પણ જે કોમ્પ્લેક્સ ક્રીચર્સ છે, જે હ્યુમન્સ છે કે એનિમલ્સ છે, એને કોમ્પ્લેક્સ ક્રીચર્સ કહીએ, તો એમનું જે એક્ઝિસ્ટન્સ છે એની ઘણી બધી થિયોરીઝ છે. પણ યસ, એનું બહુ કોન્ક્રીટ પ્રૂફ હજી સુધી આપણી પાસે નથી. પણ હા, તમને એની થિયોરીઝ ઘણી ફેસિનેટિંગ લાગશે કે એક એનાલિસિસ એવું કહે છે કે બીકોઝ દે આર સર્વાઈવિંગ ઇન યુવી એન્વાયરમેન્ટ, એમની સ્કિન જે છે એ કોરલ્સ જેવી હશે. દે વિલ બી રિફ્લેક્ટિંગ બ્લુ, ગ્રીન ઓર બ્લુ કલર. એ લોકો બહુ શોર્ટ અને સ્ટર્ડી હોવા જોઈએ, હાથી જેવું એમનું સ્ટ્રક્ચર હોવું જોઈએ ટુ હેન્ડલ ધ ગ્રેવિટી. અને એમનું મેટાબોલિઝમ પણ આપણા કરતાં ઘણું સ્લો હશે, બીકોઝ દે આર સર્વાઈવિંગ ઇન વેરી ફ્રિજિડ ટેમ્પરેચર્સ. તો એ રીતના એનાલિસિસ ઘણા બધા છે. પણ યસ, જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન કે પ્રૂફ કહી શકાય એવું તો હજી સુધી પ્રૂફ થયું નથી.
0: એટલે એવું એવું બી સાંભળ્યું છે કે તેઓ હ્યુમન્સ નો કોન્ટેક્ટ કરી રહ્યા છે, હ્યુમન સુધી પહોંચી રહ્યા છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ?
1: ના, ધેટ ઇઝ નો ઓફિશિયલ ન્યૂઝ અબાઉટ ધેટ.
0: ઓકે ઓકે યસ. કેયાજી, આપ ટાઈમ ટ્રાવેલ પર શું કહેશો, પેરેલલ યુનિવર્સ વિશે શું કહેશો? એવી કેટલી યુનિવર્સ હજુ એક્ઝિસ્ટ કરે છે જે આપણને ખબર જ નથી, એના વિશે આપ શું કહેશો?
1: પેરેલલ યુનિવર્સ એક્ઝિસ્ટ કરી શકે છે એઝ પર ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? અને એક થિયરી એવી છે કે એવરી ક્વોન્ટમ ઇવેન્ટ ક્રિએટ્સ અ ન્યૂ યુનિવર્સ, અને યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટલી સ્પ્લિટિંગ. તો બાય લો ઓફ ફિઝિક્સ ધીસ કેન બી એક્સપ્લેનેબલ. બટ પેરેલલ યુનિવર્સ કે મલ્ટીવર્સ બી ઘણી વાર કહીએ કે અનંત એવા બ્રહ્માંડો છે કે જે ફોર્મ થતા જ રહે છે, બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી સ્પ્લિટ થઈ રહ્યું છે. તો આપણી પાસે એવા પેરેલલ યુનિવર્સિસને કોન્ટેક્ટ કરવાનો કોઈ રસ્તો નથી. દે આર નોટ ઇન્ટરેક્ટેબલ, દે આર નોટ ડિટેક્ટેબલ, બીકોઝ દે આર પેરેલલ. સો અગેન ઇટ ઇઝ અ સ્પેક્યુલેશન કે આવું યુનિવર્સ હોઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં જરૂરથી આનો ઉલ્લેખ છે. તમે ઘણા ધર્મગુરુઓના પ્રવચનમાં સાંભળ્યું હશે કે ભાઈ અનંત બ્રહ્માંડોમાં આપણું જો ખૂબ સારા આપણા કર્મો હોય તો જ આપણને પૃથ્વી ઉપર અને એમાં પણ ભારત જેવી ભૂમિ ઉપર જન્મ મળે કે જ્યાં આપણે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી શકીએ અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકીએ. તો યસ, દેર ઇઝ અ પ્રૂફ, પણ અગેન દેર ઇઝ નો કોન્સેપ્ટ પ્રૂફિંગ ફોર ધી પેરેલલ યુનિવર્સ. જ્યાં સુધી ટાઈમ ટ્રાવેલનો સવાલ છે, ફોરવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ બાય લો ઓફ રિલેટિવિટી. તમે કદાચ ટાઈમ ડાયલેશન વિશે સાંભળ્યું હશે. ટાઈમ ડાયલેશન એટલે શું? કે બે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટને જોઈ રહી છે અને એક વ્યક્તિની જે સ્પીડ છે એ માની લો કે એના કરતાં ખૂબ જ વધી ગઈ, તો બીજા વ્યક્તિના રેફરન્સમાં એનો ઓબ્ઝર્વેશન ટાઈમ ઘટી જશે. માની લો કે એક વ્યક્તિને તમે એક સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં મોકલી દો છો અને એની સ્પેસક્રાફ્ટની સ્પીડ છે લાઇટની સ્પીડની બરાબર, તો એ એક વર્ષ પછી જ્યારે પૃથ્વી પર પાછો આવશે ને, તો એ 7 વર્ષ પછીના ફ્યુચરમાં પગ રાખશે.
0: જી,
1: રાઈટ? સો ધેટ ઇઝ અ રિલેટિવિટી. બાય રિલેટિવિટી ફ્યુચર ટાઈમ ટ્રાવેલ ઇઝ થિયોરેટિકલી પોસિબલ, બટ બેકવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ નોટ
0: પોસિબલ.
1: નો, અને કદાચ એ થઈ પણ જાય ને તો એ બહુ ડેન્જરસ વસ્તુ છે. તમે વિચાર કરો ને, એક વ્યક્તિ માની લો પોતાના પાસ્ટમાં જઈને પોતાના જ એન્સેસ્ટર્સને મારી નાખે, તો આજના તેના અસ્તિત્વનું શું? જે આખી આપણી સમાજ વ્યવસ્થા છે એ આખી જ ખોરવાઈ જાય.
0: જી બિલકુલ,
1: રાઈટ? તો રિવર્સ ટાઈમ ટ્રાવેલ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યુ ઇઝ ઓલસો નોટ એક્સપ્લેનેબલ, એન્ડ ઇફ ઇટ ઇઝ ધેર ઇટ ઇઝ વેરી ડેન્જરસ.
0: ઓકે, તો આ કેટલું નજીક છે કે આવું ભઈ થઈ શકે ફ્યુચરમાં?
1: ટાઈમ મશીન્સ ખાલી મૂવીઝમાં જ છે.
0: અચ્છા, આપણે સાયફાઈ મૂવી જોતા હોઈએ છીએ અને આમાં આપણે જોઈને આપણે ઘણા બધા એવા અનુમાન લગાવતા હોઈએ છીએ કે આ તો થશે, આ તો થવાનું છે. જે
1: વોર્મ હોલ્સ બતાવતા હોય છે ને, ટનલ જેવું હોય કે નહીં, તમને લાઇટની સ્પીડમાં લઈ જાય અને તમે સમય કરતા આગળ જતા રહો, એવું થિયરીથી પોસિબલ છે. હાવેવર, એવું કોઈ મશીન હજી સુધી બન્યું નથી.
0: યસ યસ યસ. તો હવે એવું બી થઈ શકે ને કે હવે અત્યારના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા લોકો, હવે એમને બી સ્પેસમાં જવું છે, કારણ કે બધાને અત્યારે સ્પેસમાં જવું બધાને પસંદ છે. તો હવે આવું કેટલું પોસિબલ છે કે હું, મારી પાસે પૈસા છે અને અઢળક નાણાં ખર્ચીને એકવાર ચંદ્ર પર આંટો મારતી આવું, તો આવું કેટલું પોસિબલ છે કે આવું બી થઈ શકે ફ્યુચરમાં?
1: થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. અત્યારે થઈ રહ્યું છે,
0: થઈ રહ્યું છે. ઓકે,
1: સ્પેસ ટુરિઝમ તમે જુઓ તો ઇટ્સ ઓન બૂમ. ઘણી બધી યુએસની સંસ્થાઓ સંસ્થાઓ છે, બ્લુ ઓરિજિન છે, જેમણે આવી રીતના સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ, ટુરિસ્ટ ફ્લાઇટ્સ ક્રિએટ કરી છે કે જે અમુક મિનિટ્સ માટે તમને લઈ જાય અને પૃથ્વીના જે કર્વેચર્સ છે એ તમે ઉપરથી જોઈ શકો. દેટ ઇઝ સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ. અને સ્પેસએક્સ દ્વારા ઓર્બિટલ ફ્લાઇટ્સ પણ ક્રિએટ થઈ છે ટુરિસ્ટ માટે કે જે અમુક દિવસો સુધી તમને સ્પેસમાં લઈને જાય, પણ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ.
0: યા, ઇટ્સ વેરી

0: એક્સપેન્સિવ.
1: યસ યસ
0: યસ યસ.
1: ડેફિનેટ.
0: હવે આપણે ઇસરો વિશે વાત કરીશું. આપણા ભારતનું ગર્વ કહી શકાય ઇસરો, કારણ કે એમને આપણે ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ સારી એવી સફળતા અપાવી છે. અને આપણે બહુ બધા પાસ્ટમાં બેવા મિશન કર્યા છે, ગગનયાન છે, મંગલયાન છે, ચંદ્રયાન છે, ઘણા બધા એવા આપણે મિશન કર્યા છે. અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે પણ નાસાને ટક્કર મારી શકે એવું ઇસરો છે.
1: ચોક્કસ ચોક્કસ, કેમ નહીં.
0: એટલે હવે આપણે ઇસરોના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીશું, મિશન વિશે વાત કરીશું. રાકેશ શર્માને જ્યારે ઇન્દિરા ગાંધી ત્યારના પ્રાઇમ મિનિસ્ટરે પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે, ત્યારે એમણે કહ્યું કે બધા જ વિશ્વના દેશો કરતા ભારત ખૂબ સરસ લાગે છે. અને એ ગુસબમ્સ વાળી મોમેન્ટ્સ આપે છે. હવે આપણે ફરીથી આપણે આપણા એસ્ટ્રોનટ્સને તૈયાર કરી રહ્યા છે અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે. કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે?
1: ગગનયાન મિશન છે એ બે તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે. એક માનવ રહિત મિશન, એટલે કે કોન્સેપ્ટ પ્રૂફિંગ માટે એક ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થશે આ વર્ષના એન્ડ સુધીમાં. અને એમાં આખા જે એર ડ્રોપ ટેસ્ટ બી એના સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે, અને એ સફળતાપૂર્વક એની સ્પ્લેશ ડાઉન આપણે અચીવ કરી શક્યા તો આપણે નેક્સ્ટ મિશનમાં જઈશું. તો જે હ્યુમન મિશન છે ધેટ ઇઝ ટાર્ગેટેડ બાય 2027. તો યસ, લેટેસ્ટ 2028 સુધીમાં તો હું ધારું છું કે ભારત પણ પોતાના અવકાશ યાત્રીઓને પોતાના અવકાશ યાનમાં જે છે એ સ્પેસ ટ્રાવેલ કરાવી શકશે.
0: અરે વાહ.
1: આપણા ઓફિશિયલી 4 એસ્ટ્રોનોટ્સ અત્યારે અંડર ટ્રેનિંગ છે. ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાષ શુક્લા. તો એ બધા જે એસ્ટ્રોનોટ્સની તૈયારી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. એ લોકોએ રશિયામાં બી એક કોસ્મોનોટ સેન્ટર છે ત્યાં એમણે ટ્રેનિંગ લીધી છે. અત્યારે એમની દહેરાદૂનમાં ટ્રેનિંગ્સ ચાલી રહી છે. અને યસ, દે આર ગુડ ટુ ગો. અને જ્યાં સુધી પ્રોજેક્ટનો સવાલ છે, જે એનું લોન્ચ વ્હીકલ છે LVM3, એની એસેમ્બલી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રોજેક્ટ ઇઝ રિયલી રિયલી ઇન ગુડ શેપ, અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે નજીકના ભવિષ્યમાં જોઈ શકશું.
0: જી, બહુ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે હવે આપણા ભારતના લોકો ત્યાં મિશનમાં જશે, ત્યાં સંશોધન કરશે. અને આપણા
1: એ 3 દિવસનું મિશન રહેશે, 400 કિલોમીટરની ઓર્બિટ રહેશે એમની, લિયો ઓર્બિટ કહેવાય. અને એમાં એ લોકો 3 દિવસ સુધી બધા એક્સપેરિમેન્ટ્સ કરશે અને પછી પરત આવશે.
0: જી, હવે આપણે આગળ વાત કરીશું યુવા મિત્રો માટે. હવે એમને જ્યારે કરિયર બિલ્ડ કરવું હોય, એસ્ટ્રોનોમીમાં જવું હોય, એસ્ટ્રોનટ્સ બનવું હોય, તો એના માટે શું કઈ રીતે પરસ્યુ કરી શકે, કઈ પ્રકારનો એમને કોર્સ લેવો જોઈએ, અને હવે આમાં જ ફ્યુચર બનાવવું હોય તો એમના માટે દરવાજાઓ ખુલ્લા હશે. ત્યાં બી એક સમય એ બી ચંદ્ર પર જઈ શકશે, મંગળ પર જઈ શકશે અને ભારતનું નામ રોશન કરી શકશે.
1: કેમ નહીં, કેમ નહીં. ઇસરો હંમેશાથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે. તમે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર બી ચેક કરી શકો છો કે સ્ટુડન્ટ્સના ડેડિકેટેડ પોર્ટલ્સ છે. દર વર્ષે નેશનલ લેવલ ઉપર યુવિકા પ્રોગ્રામ યોજાય છે, જેમાં ધોરણ 9ના બાળકો ભાગ લઈ શકે છે. હું ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે તેઓ ભાવિકા પોર્ટલ ચેક કરે. ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ એનું એવું ફૂલ ફોર્મ છે. એ કાર્યક્રમ બી દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે. તો એ ગુજકોસ્ટ બી એમાં કોહોસ્ટ છે, અને ખૂબ સરસ એક્ટિવિટીઝ બાળકો માટે એમાં કરાવવામાં આવે છે. બધી લેબોરેટરી દેખાડવામાં આવે છે, થિયોરી સમજાવવામાં આવે છે, સ્કાય ગેઝિંગ, એટલી બધી એક્ટિવિટીઝ એમના માટે હોય છે કે જો કોઈ વિદ્યાર્થી ખરેખર એ દિશામાં ભણવા માંગતો હોય તો એના માટે ખૂબ સરસ છે. જે એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમના માટે હું સજેસ્ટ કરીશ કે એ લોકો રિસ્પોન્ડ પોર્ટલ ચેક કરે. રિસ્પોન્ડ પોર્ટલ એ ઇસરોનું એવું પોર્ટલ છે કે જ્યાં ઇસરો જે નવા નવા વિષયો ઉપર સંશોધન કરે છે એના સબ્જેક્ટ લિસ્ટેડ છે. હવે જો કોઈ વિદ્યાર્થી એ સબ્જેક્ટ ઉપર પ્રોજેક્ટ કરવા માંગતો હોય તો ગવર્મેન્ટ એને ફંડ પણ આપે છે.
0: જી બિલકુલ.
1: તો આજે વિદ્યાર્થીઓ એ રિસ્પોન્ડ પ્રોગ્રામ મારફતે પણ ઇસરો અપ્રોચ કરી શકે છે.
0: જી બિલકુલ, જી બિલકુલ. કે આજી ખૂબ જ સરસ વાત કરી અને ખૂબ જ એવી ઇન્ફોર્મેશન તમે આપી જે મે બી મને પણ નહોતી ખબર, અને તમારી સાથે સંવાદ કરીને ખૂબ જ મજા આવી. અને એવું જ લાગ્યું કે મારી સામે ચંદ્ર, તારા સામે ગગન અને અવકાશને મારી નરી આંખે અત્યારે જોઈ રહી છું એવો અહેસાસ તમે કરાવ્યો. તો આ હતો સંવાદ કેયા શુક્લા સાથે, ઇસરોના સાયન્ટિસ્ટ, અને એમની સાથે બહુ બધી વાત કરી, ખૂબ સરસ વાત કરી. તો યુવા મિત્રો, અત્યારે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિદાય લેવાનો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. ફરીથી આપણે મળીશું, નવી વાતચીત કરીશું, નવા વિષય સાથે સંવાદ કરીશું. તો કેયા મેમ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાત કરી એ બદલ આપનો આભાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ બિનફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલું આ ગીત.

0: કાર્યક્રમમાં હવે સાંભળી અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલી આ રચના. ગીતના શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે.
1: તુમ્હારા નામ મેરે તન બદન મેં જિંદગી બન કે રહેતા હૈ, સુન સકો તો સુનો કે ઇન ફિઝાઓ કે હોંટો પર ભી તુમ્હારા હી નામ હૈ. આ સકો તો આ જાઓ કે મેરે સાથ યે ફિઝાએં ભી સદિયોં સે તુમ્હારે ઇંતજાર મેં હૈ.

અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને ઔદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નિયમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાએ 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઔદ્યોગો

0: સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડાં જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે.
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું એક વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમને મૂડી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિના પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણ પાર્કની સ્થાપના કરશે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી આપી છે. કવચના આ ચોથા તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આજે આપેલી મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે. અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે.
2: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુત હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને અપને પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.
0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે આજે વિવિધ સ્થળોએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને એક દુકાનમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
3: રાજકોટ મહાનગરપાલિકા એક સાલ કે લીએ ઇન્ટેન્સિવ કેમ્પેન શરૂ કર રહી હૈ. ઇસકે આધાર પે જહાં ભી ખાને પીને કી જો વ્યવસ્થા હૈ, હર એક મે એડલ્ટરેશન ના હો, કન્ટેમિનેશન ના રહે, ઇસ લેવલ કા હમારી મેડિકલ ટીમ્સ વિલ ચેક. એન્ડ હમને 8 ટીમ્સ જો ફોર્મ કરી હૈ, કન્ટિન્યુઅસલી ડ્રાઇવ કરતી રહેગી ઓર રાજકોટ સિટી મે લોગો કો અનએડલ્ટરેટેડ થી ક્વોલિટી કા ફૂડ મિલતા હૈ, એન્શ્યોર કરેગી. હમારે પાસ પાવર્સ હૈ ઇનલાઇઝ કરને કે ઓર ઇવન સીલ કરને કે યુનિટ્સ. અભી હમારી 8 ટીમે બન રહી હૈ, વો અપની અબ ફૂડ ટેસ્ટિંગ લેબ ભી શરૂ કરને જા રહા હૈ.
0: 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણ ખાતે આજે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ જેવા જન આંદોલનોમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અપીલ કરી. છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અવસરો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા થયેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
4: સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે. ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયા

0: વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આપણા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ ના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.
1: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર

0: દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર જિલ્લામાં યોજાયેલ જળ કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય સરકારની સિદ્ધિઓના પ્રદર્શન યોજાયું હતું, તો સુરેન્દ્રનગરમાં યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે પ્રધાનમંત્રી પોતે ગેરંટર બનીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડે છે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિટકિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મમતા કીટનું વિતરણ, વહાલી દીકરીનો હુકમ, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના માધાપરામાં 40 બાળકોને ખોરાકી ઝેરની અસર થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટેલ જણાવે છે કે ઐશ્વર્યાનગર વિસ્તારમાં મંદિરમાં ભોજન બાદ છાશ પીવાથી બાળકોની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ખોરાક અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે અધિક માસનો અંતિમ દિવસ અને સોમવારની અમાસ હોવાથી સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના તિથલ બીચ પર આજે હજારો શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. દમણ ખાતે નારાયણ મંદિર નજીક દમણગંગા નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળે માછી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત શક્તિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું.
1: आगे का जो फोरकास्ट है 15 जून से लेकर अगले 7 दिन के लिए, इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है, सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है, उसमें एक दो स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तो अगले 7 दिन अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે. અમદાવાદમાં નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રહેલી આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથાએ અશિકી જોડરને એક રોમાંચક મુકાબલામાં હરાવ્યો. તેણીએ આ મેચ 4-3 જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાને 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
3: બાય ગર્લ્સ,
4: ક્યાં જાય છે?
3: સાંભળ્યું નહીં?
4: નો શેરિંગ.
2: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈનું સારું આંબુવાડિયું જોઈએ તો તેના પર આપણી આંખો ઠરી જતી હોય છે. અથવા તો મિત્રો, કોઈનું સારું નાળિયેરીનું ઉત્તમ પ્લાન્ટેશન જોઈએ તો એ પ્લાન્ટેશન આપણા મનમાં વસી જાય છે અને એટલા માત્રથી જ આપણે પણ એવું કરવા વળગી જતા હોઈએ છીએ. મિત્રો, એ ઠીક છે, પરંતુ તમે જ કહો કે મગ, મકાઈ કે તલ, ચોળા ફળની નબળી જાત વવાઈ જાય તો ખેડૂતની માત્ર એક સિઝન બગડે છે. પણ જો આપણા વિસ્તારના હવામાનને ન ફાવે તેવા પ્રકારના કે નબળી જાતના વૃક્ષો રોપાઈ જાય તો 25-50 વર્ષ સુધીની કઠણાઈ જ બેસી જતી હોય છે. એટલા માટે મિત્રો, દરિયાકાંઠાના ખેડૂતો ભલે નાળિયેરી રોપે, સારી નિતાર શક્તિ ધરાવતા જમીનવાળા ખેડૂતો ભલે આંબાવાડિયું બનાવે કે પાણી ધરાવતા ભલે ને કેળા પકવે, આપણે તો આપણી ધરતી, વાડીનું સ્થળ અને અન્ય માવજતો પૂરી પાડવાની આપની સગવડને ધ્યાનમાં રાખીને કયા ફળઝાડની કઈ જાત આપણી વાડીને ફાવશે તે જોવું વધુ હિતાવહ છે. તો મિત્રો, આજે ગામનું ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે ચર્ચા કરવાની છું ફળબાગનું જતન અને માવજત વિશેની. આપણા પંચવટી બાગમાં પણ શાકના વૃક્ષો ઉછેરવા માટે ઓછા ધમપછાડા નથી કરતા, પરંતુ મિત્રો, આપણા બાગની જમીન તેને ફાવશે કે નહીં તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ફળઝાડ ઉછેરી ગયા પછી તેની માવજત કઈ કઈ હોય તે સૌથી મોટો પ્રશ્ન આપણા મનમાં ઉભો થતો હોય છે. હવે મિત્રો, તેના માટે કઈ કઈ માવજતની જરૂર છે તેની વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો પહેલા તો મિત્રો, ઝાડને જ્યારે જ્યારે જેટલું અને જેવું ખાવા જોઈએ તે હોશે હોશે જમીન થકી તે આપવું ખૂબ જ જરૂરી છે. ઝાડવાઓને કઈ માણસની જેમ ગમે ત્યારે ગમે તે ખાઈ લે તે ના ચાલે. ઝાડને કટાણે અને જરૂરિયાતથી વધારે અપાયેલા ખોરાકનું રૂપાંતર ફળોના રૂપમાં કરવામાં આવે છે. તે પોતાની શારીરિક વૃદ્ધિમાં વાપરી નાખતું હોય છે, એટલે ઝાડવાને તેની પૂછી પૂછીને જ જોઈએ એટલો ખોરાક ઇચ્છિત સમયે આપવો જોઈએ, તો જ કરેલા માવજત અને ખર્ચ વધુમાં વધુ ઉત્પાદનના રૂપમાં પાછા મળે છે. મિત્રો, મોટાભાગના વૃક્ષોને વર્ષમાં એક વાર આરામનો સમય આવે છે. આ સમય એના મૂળ વિસ્તારમાં સેન્દ્રીય ખાતરનો પૂરતો જથ્થો આપવો જોઈએ. મિત્રો, આપણા ખેડૂતો રાસાયણિક ફર્ટિલાઇઝર ઉપર વધારે ભરોસો ધરાવે છે. દેશી કમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતર, લીંબોળી, દિવેલી ખડ, રાખ, હળકાનો ભૂકો કે અળસિયાના ખાતર જેવા કોઈ સેન્દ્રીય ખાતરો દેવાનું તો બાજુ પર જ રહ્યું, પણ ઝાડવાની નીચે ઉપરથી ખરેલા સૂકા પાંદડાને પણ સળગાવીને વાળી જોડીને ભેગા કરીને તેને સળગાવી દેતા ખેડૂતો છે. મિત્રો, રાસાયણિક ખાતરોમાં પોષક દ્રવ્યો જરૂર હોય છે, પણ ઝાડવાને જરૂર છે તે બધા તો એમાં હોતા નથી. વળી મિત્રો, તેની તેજ દાહકતાને જમીનજન્ય ઉપયોગી જીવાણુનો ખાતમો બોલી જાય છે. જમીન એ ઝાડવા માટે જમવાની થાળી છે. એ થાળી રૂપી જમીનની પ્રતિ બગડી જાય પછી ખામણામાં ભલે ને ઢગલા બંધ ખોરાક પડ્યા હોય, વૃક્ષોએ નહીં ખાય. મિત્રો, બીજી અગત્યની માવજત ઝાડવાઓને જરૂરી ભેજ પૂરો પાડવાની છે. જો કે કેટલાકને પ્રશ્ન ઉપસ્થિત થવાનો જ છે કે ભેજ પાણી નહીં. હા હા મિત્રો, પાણી નહીં, છોડવા ઝાડવાને પાણીની નહીં, તેના મૂળ વિસ્તારમાં માત્ર પૂરતા ભેજની પણ જરૂર હોય છે. આપની ઝાડવાઓને પાણી પાવાની રીત તો નિહાળો. એકે ફૂટ ઊંડા અને ઘેરાવવાળા માએ મોટા જબડા ખામણા, જાને નાની સુની તળાવડી જોઈ લો. પાંચમે ને છઠ્ઠે જમણે પાણીથી છલોછલ ભરી દો, એટલે ઝાડવાના મૂળિયાની દશા તરવૈયાઓને નાકમાં પાણી ઘૂસી જાય ત્યારે જેવો મુંજારો થાય છે તેવો મુંજારો અનુભવ થાય, શ્વાસ લેવામાં અને જરૂરી તાપમાનની સ્થિતિ રાખવામાં બાધક નીવડે છે. મિત્રો, આ માટે જોઈતું જ પાણી પીરસનારી ટપક સિંચાઈ પદ્ધતિ ઝાડવાઓને ત્રીજા ભાગનું પાણી તેની જરૂરિયાત સંતોષે છે, જેનાથી જમીન પોચી રહે છે. મિત્રો, રોગ જીવાત ઓછા વળે છે, ઉત્પાદન પૂરતું અને શ્રેષ્ઠ ગુણવત્તા વાળું મળી રહે છે. જે લોકો મિત્રો ટપક સિંચાઈને બદલે ખામણા ભરી ભરીને મોટા નબળા પાણી અને નકરા રાસાયણિક ફર્ટિલાઇઝરો આપે છે ત્યાં એ વિસ્તારની જમીનો કેવી થઈ ગઈ છે એ પૂછો જ નહીં. મિત્રો, મૂળિયાને શ્વાસ લેવા જોઈતી હવા પણ રહેતી નથી. આ માટે ખામણામાં હવાની હરફર અર્થે ગોળ કરતો રહેવું જોઈએ. ગોળ બહુ ઊંડો મૂળિયા તોડે એવો ના હોવો જોઈએ. બીજી પણ એ કેટલીક કાળજી લેવા જેવી બાબતો છે જેની આગળ વાત કરું મિત્રો, એ પહેલા સાંભળીએ આ ગીત.

મિત્રો, ગામડાચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ફળબાગનું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, માણસોમાં જેમ ટુંડે ટુંડે મત્રી ભીણા તેમ ઝાડવામાંય એવું હોય છે, બોરડી, સરગવા, ફાલસા જેવા ઝાડવાને નવી ફૂટમાં સારો ફાલ બેસે છે. આવા ઝાડવાઓને દર વર્ષે પાક પૂરો થયે આરામની અવસ્થામાં પ્રુનિંગ કરી લેવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે લીંબુ, સીતાફળ, આંબળા, આંબા વગેરે જેવા જૂના ડાળમાં જ સારો ફાલ બેસતો હોવાથી તેની માત્ર સુકાયેલી ડાળીઓ જ કાપવી. જો કે હવે તો કૃષિના નવા વિજ્ઞાને એકમ વિસ્તારમાં ટૂંકા અંતરે વધારે સંખ્યામાં ઝાડની રોપણી કરી તેને ખાસ પદ્ધતિથી પ્રુનિંગ કરતા રહી દરેક ઝાડ પર ઈચ્છિત સંખ્યામાં જ ફળો મેળવી ઉત્તમ પદ્ધતિ અપનાવી છે. અને મિત્રો, તે ખરેખર ઉત્તમ પણ છે. મિત્રો, આપણે ઝાડવાની માવજત ખૂબ જ સારી રીતે કરવાની હોય છે. ઝાડને જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપવું ખૂબ જ જરૂરી છે. છતાંય મિત્રો, આમ કરવામાં આવતું નથી. માત્ર ઝાઝા ફળો પકાવી જાણે રાજા નથી થઈ જવાનું હતું. ફળોની વિનિમાં અને તેના ગ્રેડિંગ પેકિંગમાં ચીવટ ન રખાય તો માલ પાણીમાં મૂલે વેચાઈ જાય છે. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થઈ જાય છે. મિત્રો, સીતાફળ, જામફળ, પપૈયા જેવા ફળો થોડા કડક હોય ત્યારે ઉતારવા, જે બજારમાં પહોંચતા પહોંચતા માપસરના પાકી રહે છે. પણ દ્રાક્ષ, દાડમ કે આંબળા પૂરા પાકે પછી જ તેનો ફાલ ઉતારવો જોઈએ. જ્યારે મિત્રો કેરી, કેળા કે ચીકુ જેવાને શાક પડે એટલે ઉતારી લઈ તો પછીની તેને પકવવાની વિધિ વેપારીઓ કરી લેતા હોય છે. તેના કદ, રંગરૂપ અને આકાર મુજબ ગ્રેડિંગ કરી ફળો ચોડાઈને બગડી કાળા કે ઢીલા ન પડી જાય તેવા વ્યવસ્થિત અને આકર્ષક પેકિંગ ઉપર બગીચાનું નામ, ફળની જાત અને વજન સહિતની વિગતો દર્શાવી બજારમાં મોકલવા હોય તો લેનાર વેપારીની વિશ્વાસ બંધાતો હોય છે. અને મિત્રો, હજી આગળ કહું તો ફળો મોકલતા પહેલા બજારની રૂખ પણ જોવી પડે છે. દાખલા તરીકે મિત્રો, આપણે બોટાદમાં સરગવાની પાતળી સિંગો જ ચાલે. અને મિત્રો, ભાવનગરના બજારની વાત કરીએ તો ત્યાં આગળ સાવ પાકા કરતા વનપક અને ભોરળ લીંબુના જ ભાવ તમને વધારે મળતા હોય એવો અનુભવ છે. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં ફળ પાકનું જતન અને માવજત વિશેની વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ ગીત.

મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અને આજે હું આપની સાથે વાત કરી રહી છું ફળબાગનું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, ખેતી જાળવાની વાત કરતા હોઈએ કે છોડવાની, પણ ખેતી એ ખેતી જ તે કઈ ચાર દિવાલોની વચ્ચે તાળાબંધ કમરામાં થતો વ્યવસાય નથી. મિત્રો, ખેતી એ તો જીવતો સાથેનો નાતાદાર અને ખુલ્લો આકાશની નીચે વિસ્તરેલો વ્યવસાય છે. વળી મિત્રો, વનસ્પતિ જ ખેતીની આરાધ્ય દેવ છે. એટલે જેમ આપણે વનસ્પતિ કે તેની પેદાશ ઉપર નિર્ભાવ કરીએ છીએ, એમ બીજા પણ કેટલાય નાના મોટા જીવો આપણા પકવેલા પાકો પર લાગ મળે નવવાની કોશિશ કરતા હોય છે. એટલે કે પાન, ફૂલો, ફળો કે ડાળીઓ મૂળિયા જેવા સ્વભાવે રીતે જ્યારે ખાવાના પ્રયત્નો કરતા હોય ત્યારે તેને અંકુશમાં લેવા માટેની આપણી મહેનત લેવી જ પડતી હોય છે. પણ મિત્રો, ફળો એ માણસનો ખોરાક છે, એટલે એમાં છંટાતી જીવાતનાશક દવા અતિ ઝેર ન હોય અને છાંટ્યા પછી એની અસર મટે નહીં ત્યાં સુધી બજારમાં મોકલાય નહીં તે ખાસ જોવું જોઈએ. મિત્રો, ફળવાળીના જતન બાબતે આગળ કહું તો મિત્રો, બાગને બધી રીતે રક્ષણ મળવું જોઈએ. અસાગરા માણસોથી થતું નુકસાન તો કડક સલામતી અને બંદૂકધારી બંદોબસ્ત વચ્ચે રહેલી બેંકો પણ જો ન અટકાવી શકતી હોય તો વાડીની વાડ તો શું, વિશ્રાંતમાં પણ રેઢિયારા ઢોર અને રાણી જાનવરને કરડે કે ઉનાળાની ગરમ લૂ અંદર આવતા થોડી ટાળી પડીને આવે કે વાવાઝોડાની કારમી થપાટ વાડીને છંછેરે, તે માટે ફળવાડીની ફરતે જીવંત ઊંચી અને ઘાટી વાડ ઉગાડવી જરૂરી છે. મિત્રો, આપણા કમાઉ દીકરા જેવા ઝાડવા લાંબા સમયે એવા ને એવા તો જ રહી શકે છે જો તેની નીચેની જમીન પૂરતી ફળદ્રુપ, સારા નિતારવાળી અને ઉત્તમ પ્રકારના ગાંગડીવાળા કણિયોજવાળી ટકી રહે. તેને નુકસાન કરે તેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરો, નબળા પાણી કે ઝેરીલી પેસ્ટિસાઇડના દ્રાવણો ન રેડવા. ઉપરાંત મિત્રો, અતિ વરસાદ કે અતિ પવનથી આ ઝાડનું ધોવા ન થાય તેનો પૂરતો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે જુઓ, ફળ વૃક્ષો કે બહુવર્ષીય આયુષ્યમાન હસ્તી છે. ઘણીવાર સાવ નબળા કે દુષ્કાળના વર્ષોમાં ફળોનું ઉત્પાદન તો ન મળે તો સ્વાભાવિક છે, પણ ઝાડવાને સામા વર્ષ સુધી જીવતા રાખવાની કટોકટી ઉભી થાય છે ત્યારે કુવા ઊંડા કરવા, તેમાં

આડા ઊભા દાર કરાવવા કે બહારથી ટાંકા ભરી ભરીને પાણી વેચાતું લાવવું, ટપકની ગોઠવણી કરવી, મૂળ વિસ્તારના માટલા દાટવા કે મલ્ચિંગ કરવું, અરે મિત્રો ઝાડના અડધા પાન પર જરૂર પડે તો તોડી નાખવા, આ બધા ઉપાયો વહમો ઉનાળા પાર ઉતારવાના ઉપાયો છે, જેમાંથી મિત્રો જેવી જરૂરિયાત વહેલાસર નિર્ણય લઈ અમલ કરવો જોઈએ. ફળવાળીના જતન બાબતે આટલી વાત કર્યા પછી એ પણ જણાવી દઉં મિત્રો, માનો કે ઝાડવા ફાલ ન પકવતા હોય એવું ક્યારેક બનવામાં સંભાવના છે, ખરું ને મિત્રો, ત્યારે શું કરવું મિત્રો, એવો પ્રશ્ન ઉભો થતો હોય છે, એની પણ ભેડા ભેડી થોડીક વાત કરી લો મિત્રો. તો જુઓ મિત્રો, ઝાડવું પણ આપણા જેવો જીવતો જીવ છે અને એમનામાં એક કુદરતે જીવવાની અને પોતાનો વંશ ચાલુ રાખવાની જીજીવિષા મૂકેલી છે. તમે બરાબર નિરીક્ષણ કરજો મિત્રો, જ્યારે છોડ ઝાડને પોષણ પાણી સંરક્ષણ બધું ખૂબ મળતું ભરાય ત્યારે પોતાના દેહની વૃદ્ધિ તરફ વધુ પ્રવૃત્ત થાય છે, પરંતુ કોઈ કારણસર એને મરી જવાની બીક ઊભી થાય તો પોતાના વંશ વેલાને સાચવવાની ફિકરમાં પડી જતું હોય છે. હવે સહેજ પ્રશ્ન થવાનો છે કે મિત્રો ઝાડવાને વળી મરી જવાની બીક કેવી રીતના લાગતી હોય, તો સાંભળો મિત્રો, દાખલા તરીકે પાણીની ખૂબ ખેંચ પડી જાય એટલે ઝાડ લંગાવા માંડે છે અને એના પાન ખરવા લાગે છે, એટલે કે ઝાડ આકળ વિકળ થઈ જતું હોય છે, એટલે કે મિત્રો કોઈ પણ ભોગે બીજ બનાવી લેવાની ઉપાધિમાં પડે છે. તે વખતે તેને ખાતર પાણી આપીએ એટલે ઝાડ પર પાંદડા થોડા અને ફૂલો ઝાઝા દેખાવા લાગશે. માનો કે પાણી ખેંચ આવતા ઝાડ ન ગાટતું હોય તો ખામણામાં ઊંડો ગોળ આપીને તેના મૂળિયા તોડવા, ઝાડ જરૂરી ગભરાશે, અરે તેની ડાળીઓએ ક્યારેક ક્યારેક ઉપલી છાલમાં ગોળ ગોળ ઉપર છલ્લી રીંગો જેવી દેખાશે, ઉપરની આગળ વધતી કુણી તીરખીઓની ડુંખો કાપી લેવાય મિત્રો. ઝાડને મોતની બીક કેમ ન લાગતી હોય મિત્રો કહો તો. મિત્રો અંતે તો હું એટલું જ કહેવા માંગીશ કે ચાલુ મોસમી ખેતી પાકોની સાથે સાથે વૃક્ષોને પણ ભાગીદારી બનાવીએ તો ફળો રૂપી સાત્વિક ખોરાક સમાજને ચરની થઈ શકશું અને વૃક્ષોને વસવાટ કરાવવો હોય એટલે કે એની હાજરી માત્રથી મળતા પર્યાવરણીય સંરક્ષણના લાભો આપોઆપ સૌને મળતા રહે તે વધારવામાં છે. વૃક્ષોમાં તો અલૌકિક તાકાત છે જ મિત્રો, તેનો વધારેમાં વધારે લાભ કેમ લઈ શકાય તેવું આયોજન આપણે કરવાનું રહે છે મિત્રો. મિત્રો આશા રાખીએ છીએ કે આજે આપેલી આપને માહિતી ખૂબ ગમી હશે. મિત્રો હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે.

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાની સાથે સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. અને મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થાય છે અને એની સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો. એ આવજો. રામ રામ, રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે. બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે. શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યના સહયોગને એક મુખ્ય સ્તંભ હશે. વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે.
1: વૈશ્વિક મંચ પર ભી ભારત ઓર સ્લોવાકિયા કરીબી સામંજસ્યથી આગે બઢ રહે હૈ. હમ સહમત હૈ કે સભી વિવાદો ઓર તણાવો કા સમાધાન શાંતિપૂર્ણ તરીકે સે કિયા જાના ચાહિયે. હમ ઇસ બાત પર ભી સહમત હૈ કે વૈશ્વિક સંસ્થાનો કો 21મી સદી કી વાસ્તવિકતાઓ ઓર ચુનૌતિયો કે અનુરૂપ ખુદ કો રીડિફાઇન કરના હોગા. ઇસ વિષય પર હમ વૈશ્વિક પ્રયાસો કો સશક્ત બનાને કી દિશા મે કામ કરેંગે.
0: આ સંવાદ બાદ ભારત અને સ્લોવાકિયા વચ્ચે પ્રવાસન, ડિજિટલ ટેકનોલોજી અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં 11 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. સરકારે જણાવ્યું છે કે તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે. પશ્ચિમ એશિયાના તાજેતરના

0: નાગરમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓને છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.
1: भारत सरकार ने 11 तारीख को एक गजट नोटिफिकेशन दिया है और उसके अनुसार एक आदमी को एक दिन में 200 लीटर डीजल देने की बात की गई है और इसके अलावा इंडस्ट्रियल और जो कमर्शियल कंज्यूमर्स हैं उनसे ये कहा गया है कि वो अपनी आवश्यकता का डीजल अपने कंज्यूमर पंप से लें.
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું. આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાનનું પણ નુકસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અંબાલા મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. કવચ દેશમાં વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના 48 બ્લોક ખંડને આવરી લેતા 598 કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે. આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે, તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે. ઉલ્લેખનીય છે કે રેલવે સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રેન સંચાલનને આધુનિક બનાવવાના સતત પ્રયાસ હેઠળ પોતાના નેટવર્કમાં કવચનું વિસ્તરણ કરી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાનનો આજથી પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં તેની ક્ષમતા પ્રતિવર્ષ 1,20,00,000 પ્રવાસીઓની હશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલી રહી છે.
2: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है. अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें तो औसतन उन्हें पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है. मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन यदि जाँच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए.
0: બ્રિટન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયા મંચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રધાનમંત્રી કીર સ્ટારમરે આ નિર્ણયને મોટી ક્ષણ ગણાવી. સરકારે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધથી ઘણું આગળ વધીને 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે લાઇવ સ્ટ્રીમિંગ અને અજાણ્યા લોકો સાથે વાતચીત જેવી જોખમી પ્રવૃત્તિઓને પણ અવરોધિત કરશે. સત્તાવાર નિવેદનો મુજબ આ પ્રતિબંધ ગેમિંગ સાઇટ સહિત ઓનલાઇન સેવાઓની એક વિસ્તૃત શૃંખલા પર પણ લાગુ થશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાટનગર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે. આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે. ફૂટબોલ ફિફા વિશ્વકપ 2026માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1થી હરાવ્યું. મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા આ નિર્ણાયક જીત મેળવી વિશ્વકપ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. મેટિયસ સ્વાનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલા ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન

0: અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાના એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યું, ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હવે વિશિષ્ટ ક્ષેત્રથી શાસન, નવીનતા અને જનકલ્યાણનું મુખ્ય સ્તંભ બની ગયું છે. નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંહે કહ્યું કે વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજીને મુખ્ય રાષ્ટ્રીય મિશન અને અગ્રણી કાર્યક્રમનું અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વિડીયોનું ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરળ આર્થિક લાભનો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ વિડીયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી. મિત્રો, પ્રેમ કરવો નિભાવવો એ સહેલી વાત નથી. પ્રેમનું કાવ્ય લખવું અને પ્રેમ વિશેનું કાવ્ય લખવું એ બંને જુદી વાત છે. પ્રેમ સ્વયં ચમત્કાર છે. પ્રેમ થાય ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે ને પ્રેમ થાય ત્યારે શબ્દો પણ સુંવાળા લાગે છે, હવા રેશમી લાગે છે, પ્રિય વ્યક્તિનો સાથ રેશમી ઋણાનું બંધ લાગે છે અને એકમેકને પામવા માટે 7 જન્મ પણ ઓછા પડતા હોય એમ લાગે છે. તો આવો આજના કાર્યક્રમની શરૂઆત પણ કરીએ આવા જ એક પ્રેમભર્યા ગીત સાથે અને સાંભળીએ બરસાત ફિલ્મનું ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

સોલ્જર ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી બિનફિલ્મી ગીતો. ઉભય ગંગા જમઝમ છે મારી ગઝલમાં, અનોખો જે સંગમ છે મારી ગઝલમાં. ઉભય ગંગા જમઝમ છે મારી ગઝલમાં, અનોખો જે સંગમ છે મારી ગઝલમાં, ને ઘણી વાત મોઘમ છે મારી ગઝલમાં. મોહબ્બતની સરગમ છે મારી ગઝલમાં, ને હસતા ચહેરા એ આંખોએ હસતી, એ હસતા ચહેરા એ આંખોએ હસતી, વિષય સૌ મુલાયમ છે મારી ગઝલમાં. એ હસતા ચહેરા એ આંખોએ હસતી, વિષય સૌ મુલાયમ છે મારી ગઝલમાં. તો રૂસવા મઝલુમીની આ ગઝલ સાથે આ કાર્યક્રમનો ઉઘાડ કરીએ અને કાર્યક્રમની શરૂઆત પણ એક ગઝલ સાથે કરીએ, જેમાં સ્વર અને સંગીત આપ્યું છે મનહર ઉદાસે અને ગઝલના શબ્દો લખ્યા છે શૂન્ય પાલનપુરીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન

0: જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપ આનંદ માણી રહ્યા છો ગુજરાતી બિનફિલ્મી ગીતોનો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગવાયેલું આ ગીત. ગીતના શબ્દો રમેશ પારેખના.

આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો ગુજરાતી બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 8:45 હિન્દીમાં સમાચાર અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે એક સૈનિકની સત્ય ઘટના પર આધારિત નાટક સૌનો લાડકવાયો. લેખન અને પ્રસ્તુતકર્તા શ્રી રાજેન્દ્ર ભગત. સંકલન જયકૃષ્ણ રાઠોડ. તો પ્રસ્તુત છે નાટક સૌનો લાડક વાયો.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ.
1: હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા છો. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા, પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ મારે તો લશ્કરના વડા સર્વોચ્ચ પદ જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા બોમ્બ મારો ગોળીઓની રમઝટ. જો ભાઈ ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી લીધેલી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી, અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા.
2: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ? આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો તો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા સાચ્યો છે,

0: બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા, લે હવે ગોળ ખા બેટા. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
0: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું જાઉં, સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે. આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે, આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓ ભૈલો આઈ ગયો, ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કે મારે સહેલાઈથી નથી ગુમાવવાનું.
3: આહા નિલેશ, આહા મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી.
3: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. જુઓ, તમે મા દીકરો અંદરજીને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. બોલ, કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
3: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું, અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું, ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું, અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને?

0: ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
0: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને. 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો હતો. આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બહાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલે ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશ કુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે, પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ

કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલનો મારી નજર સામે ભૂસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું, નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે.

પાંચ વર્ષની ને ત્રણ વર્ષની બે દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે. ઓહ, ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે. વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે. જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે. લે, એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ મારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: પણ અત્યારે કોણ મળવા આવે?
1: બાપુજી, તેમની વાત તો સાંભળો. અમદાવાદમાં પહેલીવાર આ લોકો આવ્યા છે. ક્યારના કલાકોથી આપણું જ ઘર શોધતા હતા. આપણા વિનોદભાઈ સોની પાસેથી ટેલિફોન સરનામું લઈને.
2: નમસ્કાર બાપુજી, આપકો એક સમાચાર દેના હૈ.
3: ક્યા ફિર પાકિસ્તાનને નાપાક હરકત શરૂ કી?
2: બાપુજી, હમ કેપ્ટન નિલેશ કો લાયે હૈ.
3: હે? ક્યા મતલબ? નિલેશ કો લાયે હૈ?
1: જી, કોફિન મે લાયે હૈ.
3: ક્યા કહા?
2: જી, પૂરે માન સન્માન સે, તિરંગે મે, શહીદોચિત આદર સે.
3: એક મિનિટ સાંભળો, સુનો, રોના ધોના બંધ કરો. મેરા બેટા મરા નહીં, શહીદ હુઆ હૈ, દેશ કે લિયે પ્રાણ સમર્પણ કિયા હૈ, નસીબ વાલા હૈ. 24 સાલ કા મેરા બેટા કેપ્ટન નિલેશ ને હમારે ખાનદાન કા નામ રોશન કિયા હૈ, હમારે પુરખો કી 100 પીઢીઓ કા નામ રોશન કિયા હૈ, હમારે ખાનદાન કા ઇતિહાસ આજ સુવર્ણમય હુઆ હૈ. ભારત માં કા લાલ સિયાચિન મોરચે સે આયા હૈ. સુનો, હમ સબ ઘર, મોહલ્લા, શહેર, પ્રદેશ ઓર ભારત દેશ આજ ગૌરવાન્વિત હુઆ હૈ. યાદ રહે, સબકો હાથ જોડ કે વિનતી કરતા હું, મેરા કેપ્ટન નિલેશ કુમાર આજ સે દેશ કા હુઆ હૈ, શહીદ હુઆ હૈ, ઉસકો વિરોચિત વિદાઈ દે. રાષ્ટ્ર કી એકતા, અખંડતા ઓર હમારી રક્ષા કે લિયે શહીદ હુઆ હૈ. મુઝે અભિમાન હૈ, એસે બેટે ઘર ઘર મે હો, આજ શહીદોત્સવ મનાએ, આજ ભારત માતા કા બેટા શહીદ હુઆ હૈ.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દેહરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમા, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, ઉર્ધ્વપદ થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો દેશાર્પણ.

સૌનો લાડક વાયો. પ્રસ્તુત નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી નિસર્ગ ત્રિવેદી, પ્રતિભા રાવલ, જયેન્દ્રસિંહ સોલંકી, તુષાર દવે, પાર્થ જાની, વીરેન સોની, રાહુલ રાવલ, મુકેશ રાવ અને હસમુખ ભાવસાર. લેખન અને પ્રસ્તુતકર્તા શ્રી રાજેન્દ્ર ભગત. સંકલન જય કૃષ્ણ રાઠોડ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત અંતર્ગત શાસ્ત્રીય ગાયન. કલાકાર ડોક્ટર મોનિકા શાહ. રાગ રાગેશ્રી. તબલા પર સંગત આપશે શ્રી બિમલ ભટ્ટાચાર્ય. હાર્મોનિયમ સંગત અકુલ પંચાલ અને તાનપુરા પર સંગત આપશે હિમાની રાઠોડ.

આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય ગાયન અંતર્ગત ડોક્ટર મોનિકા શાહનું શાસ્ત્રીય ગાયન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા 11 વાગે હિન્દીમાં સમાચાર અને બરાબર 11 વાગે અને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ત્યારબાદ 11 વાગે અને 10 મિનિટે આપ સાંભળી શકશો સમાચાર સેવા પ્રભાવ.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા સમાચાર સેવા દ્વારા વિશેષ શ્રેણી. આજનો વિષય હતો વિદેશ નીતિ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ અમૃતધારા, વિષય પ્રાર્થના, વક્તા અશ્વિન અનાદાણી, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સુરસરિતા, સવારે 7 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

નવ વાગે માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ, સવારે સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 10:02 આરોગ્ય જગત કાર્યક્રમ, 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ, કલાકાર મિતાલી મુખર્જી, 11:02 ફોન ઇન પ્રોગ્રામ હેલો હેલો, 11:45 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 12:02 ફરી એકવાર ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, કલાકાર સુદીપ મુખર્જી, 1:30 ફોજીભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, અમારી સાંજની સભામાં 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, કલાકાર દેવજીભાઈ માછી, રોહિતકુમાર બારોટ, 6:30 યુવા મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી, 7:00 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 7:22 ખેડૂતભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સુરમધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 9:30 પ્રાદેશિક સમાચાર વિભાગની પ્રસ્તુતિ, વિશેષ શ્રેણી 12 વર્ષ શું સાધના, વિષય રહેશે ભારતીય રેલવે વિકાસની નવી સફર, 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 11:10 સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી આપ સાંભળશો, વિષય આતંકવાદ. મિત્રો, કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ નોંધાયું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મિત્રો, તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:47 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:50 થઈ ચૂકી છે. સૌપ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:51થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12:00 આપ માણી શકશો ગુજરાતી નાટક. 1:00 યુવા જગત કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી

ગીતો રાત્રે 2 વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 વાગે ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, સૌપ્રથમ આપણે સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ

0: વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
1: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે, એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
2: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો તો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીરા છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા. આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા,

0: હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ, બસ વચન વચન.
1: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
0: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલ્લે બલ્લે બલ્લે બલ્લે બલ્લે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
0: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
0: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજ્યો?
0: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

अधिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीट की ऊंचाई है सियाचिन, दुनिया नु सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बर्फाच्छादित हार माला। भूतकाल मा युद्धों मा केट केटला सैनिकों ए मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटला ए बर्फना तूफान मा गुम थया, बर्फ मा दटाया, -30 डिग्री मा मेडिकल इमरजेंसी नो भोग बन्या, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी मा कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरों ए जानी कुर्बानी आपी छे। भारतीय लश्कर ना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छतां जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો

સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય? અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14 લાખના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમેરાયું છે, કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો ભૈલો આઈ ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા.
2: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
0: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી,
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે. હો, તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
2: બાપુજી, 1947 થી 1987 3-3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે ટૂંકમાં?

0: ઓ મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
1: હા સાહેબ, અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
1: સાહેબ રહેમ રહે, વિચારો આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો?
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
1: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
1: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોન સેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે,

0: આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
1: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ કેટલા દિવસ અમારી સાથે છે. આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
1: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર, 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
1: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું? શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે. મારે જવું પડશે.

આવીતે ડોસીઓ થી ચેતજો ભાઈ તમે, આવીતે ડોસીઓ થી ચેતજો ભાઈ, તો સંખણી નારની એ દાણી માં ડોસી માં, આય માં ડોસી માં, આય માં ડોસી માં, ડોસી જોવાર કે

પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કે

જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી.

વર્ષા ઋતુનું વર્ણન. જો નરી છડી